નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે

મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંધ્ય સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: Vamos kuray pa ba? Sunura niyo pa lang pura.
1: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
2: આપણે છેલ્લે છેલ્લે એ જોઈ રહ્યા હતા કે કૃષ્ણએ અર્જુનને એમ કહ્યું કે બુદ્ધિને શેમાં સ્થિર કરવી જોઈએ, કામના રહિત કર્મમાં. આપણે બહુ વિસ્તારથી જોયું છે એટલે એને આપણે વધારે અત્યારે વિસ્તારથી કહેતા નથી, પણ આવું થતાં અર્જુનના મનમાં પ્રશ્ન ઊભો થયો હતો કે ભાઈ તો

તમે જેને સ્થિતપ્રજ્ઞ કહો છો એની વ્યાખ્યા શું, એની પરિભાષા શું, એનું લક્ષણ શું, અને બીજા બધા પ્રશ્નો એની સાથે જે આપણે છેલ્લે જોયું છે, અને સરસ રીતે એનો જવાબ આપવાની શરૂઆત કરે છે. સ્ત્રીઓ એમ કે લક્ષણ કોઈ એક જ હોય, લક્ષણો ના હોઈ શકે, કારણ કે બહુવચન થઈ ગયું. ગઈ વખતે આપણે છેલ્લે એ પણ જોયું હતું કે લક્ષણ એટલે અસાધારણ ધર્મનું કથન. કોઈ પણ વસ્તુનું લક્ષણ કરતા હોઈએ તો એમાં બીજાઓ કરતા અસાધારણ તત્વ કયું છે એ પકડીને આપણે કહેવું પડે. અહીંયા અનેક શ્લોક સુધી સ્થિતપ્રજ્ઞના લક્ષણોની વાત ચાલશે. અમે લોકો સરળતાથી કહીએ છીએ કે સ્થિતપ્રજ્ઞના લક્ષણો, અને લક્ષણો કહીએ એટલે એ પરિભાષા ના થઈ. જો થોડીક સૂક્ષ્મતાથી આપણે જોઈએ તો અનેક શ્લોકો પછી પણ અંતે તો એક જ વસ્તુ તારવી શકાય, અને એ રીતે સ્થિતપ્રજ્ઞ કેવો હોય તે આપણે નક્કી કરી શકીએ. પેલા પણ મેં કહ્યું છે, આજ ફરી કહું છું, ભગવદ્ ભક્તની વાત આવશે કે ત્રિગુણાતીતની વાત આવશે ત્યારે પણ આપણે લક્ષણો જોવાના છીએ. આ લક્ષણો કે લક્ષણ, લક્ષણ, કારણ કે લક્ષણ એક જ હોય, કારણ કે એ પરિભાષા છે, કારણ કે એ વ્યાખ્યા છે. વ્યાખ્યાઓ એકથી વધારે હોય તો દરેક વ્યાખ્યા અધૂરી થઈ એ આપમેળે સાબિત થઈ જાય. તો અહીંથી જ્યાંથી શરૂ થાય છે બીજા અધ્યાયની અંદર, સ્થિતપ્રજ્ઞનું લક્ષણ શું. અર્જુનનો પ્રશ્ન હતો, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, સ્થિતપ્રજ્ઞની પરિભાષા શું, વ્યાખ્યા શું, અને પછી એના વ્યવહાર વર્તતા એ આપણને હવે ગીતામાં મળવાનો છે. સૌથી પહેલી વાત અને સૌથી અગત્યની વાત કરે છે કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનિ એવ આત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદુચ્યતે. સ્થિતપ્રજ્ઞ આને કહેવાય, કોને કહેવાય? તો સીધી ને સરળ ભાષામાં કહ્યું છે, પ્રજહાતિ યદા ક્રમાન સર્વાન મનોગતાન, મનની અંદર રહેલી બધા જ પ્રકારની કામનાઓ એને શાંત કરી દે. સૌથી પહેલું, કારણ કે આપણું મન એવું છે કે જેની કામનાઓનો કોઈ અંત જ નથી. એક ઈચ્છા પૂરી થાય તો બીજી ઈચ્છા શરૂ થાય છે, બીજી ઈચ્છા પૂરી થાય તો ત્રીજી ઈચ્છા શરૂ થાય છે. સાવ સરળ ભાષામાં કહીએ તો નોકરી મળે એવી ઈચ્છા હોય, નોકરી મળી ગઈ તો સારો પગાર મળે એવી ઈચ્છા હોય, સારો પગાર મળી ગઈ એટલે સારી પત્ની મળે એવી ઈચ્છા હોય, સાતની પત્ની મળી ગઈ એટલે સારો બંગલો બને એવી ઈચ્છા હોય, સારો બંગલો થઈ જાય એટલે ઘરમાં સ્કૂટર આવી જાય એવી અપેક્ષા હોય, એ થઈ ગયું તો પછી કાર આવે એવી અપેક્ષા હોય, એનો અંત જ ના હોય. કામનાઓનો કોઈ અંત હોતો નથી. આ તો એક પ્રકારની યેષણાઓ થઈ, પણ મનુષ્યની યેષણાઓના અનેક પ્રકાર હોય છે. બસમાં સખત ભીડ હોય એ વખતે એમ થાય કે જગ્યા મળી જાય તો સારું, જગ્યા મળી ગઈ તો એમ થાય કે સીટ મળી જાય તો સારું, સીટ મળી ગઈ તો એમ થાય કે વિન્ડો સીટ મળે તો સારું, બારી પાસે મળે તો સારું, બારી પાસે મળી ગયું તો કે આ પાછળ મળી એના કરતાં આગળ મળી હોત તો સારું. અંત નથી. આ સાવ સાદા આપણા જીવનના ઉદાહરણો છે. આપણે બધા જેને અનુભવીએ છીએ, જે સાવ લાગતા હોય કે બધા મુક્ત અને તટસ્થ છે ને એવા લોકો છે, એમનામાં પણ કામનાઓ તો હોય છે. સંત થાય અને કદાચ ઊંડે ઊંડે એમ હોય કે મારા ભક્તો, મને ઉત્તમ ભક્તો મળે, મારા ઉત્તમ અનુયાયીઓ થાય, એવું પણ ઊંડે ઊંડે ક્યાંક કદાચ હોય. આ તો શું કહે છે, મનની અંદર રહેલી મનોગત, પ્રગટ નહીં. પ્રગટ તો આપણે પ્રગટ કરીએ જ છીએ કે ભાઈ ભૂખ લાગી છે, મારે જમવું છે, તરસ લાગી છે, મારે પાણી પીવું છે. આ તો ભાગ્ય આપણે પ્રગટ કરીએ છીએ એવી ઈચ્છાઓ છે,
અને એવી સાધારણ ઈચ્છાઓ છે એટલે આપણે

આપણું જીવન જે ચાલે છે એ આપણી કામનાઓના બળથી ચાલે છે અને સતત ચાલ્યા કરે છે. તો અહીંયા કહે છે કે હે પાર્થ, હે અર્જુન, મનની અંદર રહેલી મનોગત બધી જ કામનાઓ, ઈચ્છાઓ, ઈષણાઓ, અપેક્ષાઓ, અર્થો એને પ્રજહાતી, એને શાંત કરી દે. આમ તો મારી નાખે એવો અર્થ કરી શકાય, પણ આપણે એને જરા માઇલ્ડ કરીને વાત કરીએ છીએ કે મનની અંદરથી ઉઠતી બધી જ કામનાઓને સૌથી પહેલા એ શાંત કરી દે. અને જો કામના જ ના હોય, અને કામના જ ના હોય તો કામનાને પૂરી કરવાની વાત ના આવે, અને જો પૂરી કરવાની વાત ના આવે તો જીવનમાં સંતોષ ક્યાંથી આવે? મને તરસ લાગી છે, પાણી પીવાની કામના થઈ તો મને પાણી મળ્યું એટલે સંતોષ થયો, ઠંડુ પાણી મળ્યું તો વધારે સંતોષ થયો, અને લીંબુ પાણી મળ્યું તો એથી એ વધારે સંતોષ થયો, અને પછી હું કહું હા સંતુષ્ટ છું. આ સંતોષ ક્યાંથી આવ્યો? પાણીમાંથી આવ્યો, બહારથી આવ્યો, મારી અંદરથી નથી આવ્યો. અંદરથી તો તૃષ્ણા હતી, તરસ હતી. આ તરસ સંતોષાઈ ક્યાંથી? પાણીથી. પાણી ક્યાંથી આવ્યું? બહારથી, મારામાંથી બહારથી. તો બધી કામનાઓને સંતોષવા માટે બહારના કોઈક પદાર્થ નહીં, બહારની કોઈક વ્યક્તિ નહીં, અન્ય તરની અપેક્ષા રે. હવે જો બધી કામનાઓનો જ નાશ થઈ ગયો હોય તો પેલા અન્યતરનો પણ નાશ થઈ ગયો આપમેળે, જરૂર જ ના રહે ને પછી. તો પછી સંતોષ ક્યાંથી મળે? અને જો સંતોષ ના મળે તો શું અસંતોષ પૂર્વકનું જીવન જીવ્યા કરવાનું? આખી ભગવદ્ ગીતામાં નકારાત્મકતા તો ક્યાંય છે જ નહીં, અસંતોષ જેવો નકારાત્મક શબ્દ નહીં આવે કશે. પણ સંતોષ, સંતોષ ક્યાંથી લાવવો? એટલે કહે છે કે આત્મનિયેવાત્મના તુષ્ટઃ. સંતોષ તો લાવવાનો, પણ ક્યાંથી લાવવાનો? પોતાને, પોતાના વડે સંતુષ્ટ કરવાનો. આત્મની એવ આત્મના તુષ્ટઃ, સંતુષ્ટ થાય. ક્યાં સંતુષ્ટ થાય? સંતોષ ક્યાં મળે? માત્ર ઇન્દ્રિય જન્ય સુખમાં કે દુઃખમાં નહીં, આત્મની અંદર રહેલો જે ચેતનાનો પુંજ છે ત્યાં. કોના વડે? પોતાના જ વડે. આત્મની આત્મના તુષ્ટ. જરા આધ્યાત્મિકતામાં જઈએ તો વધારે ગંભીર થઈ જાય એવો આ વાક્ય છે, પણ આપણે એટલી બધી આધ્યાત્મિક ગંભીરતાઓની અંદર જવું નથી. માત્ર સાદી રીતે આપણે ગીતાને સમજવા અત્યારે પ્રયત્ન. પોતે પોતાના વડે સંતુષ્ટ, બીજું કંઈક હોય એની જરૂર જ ના થઈ. આખરે બધી આધ્યાત્મિકતા હું આખા સમગ્ર સંસારને એક તત્વની અંદર લાવીને મૂકે છે. એ તરફ આપણે ના જઈએ તો પણ સામાન્ય વ્યવહારની વાત કરીએ તો સામાન્ય વ્યવહારમાં આ શું કહે છે કે તમારે બીજા કશાની જરૂર જ ન પડે એવી પરિસ્થિતિ પેદા થઈ શકે ખરી? બીજા કોઈકની નથી કહેતો હું, બીજા કશાની. તરસ લાગે છે માટે પાણી પીવું હોય, પાણી પીવું છે માટે ઘડો શોધો, ઘડો શોધો એટલે પવાલું શોધો, ક્રમ ચાલે. અહીં તો શું કહે છે કે કામના જ ન હોય તો માણસ પોતે જ પોતાની અંદર પોતાના વડે સંતુષ્ટ થઈ જાય, પોતે જ પોતાના વડે પોતાની અંદર સંતોષ પામે. સંતોષ માટે ક્યાંય બહાર પોતાની અંદરથી નીકળવું પડે નહીં, અને પોતાને બહાર કાઢવો પડે પણ નહીં. આત્મની એટલે આત્મામાં, આત્મના એટલે આત્મા વડે પોતાની અંદર

પોતા ના વડે અહીં આત્મા પરમાત્મા ને આપણે જવા દઈએ. આત્મા શબ્દ નો અર્થ થાય છે પોતે સ્વયં, પોતાની અંદર પોતાના વડે સંતોષ પામે એનું નામ સ્થિત પ્રજ્ઞા. જો પહેલી પંક્તિ સહેલી લાગે છે કે બધી કામનાઓને સંકોરી લેન, બધી કામનાઓનું શમન કરી દે એટલે કોઈ કામના રહે નહીં, અને કોઈ કામના રહે નહીં એટલે ક્યાંયથી એને અપેક્ષા રાખવાની નહીં, અને ક્યાંયથી અપેક્ષા રાખવાની નહીં એટલે પછી બધી બાજુથી આપણને શું મળે છે એના તરફનું કોઈ ધ્યાન જ ના રહે. આનો જ અર્થ એ થયો કે એને પોતાના કરતા, સ્વ કરતા, આત્મા કરતા બીજે ક્યાંય જવાની જરૂર, બીજે ક્યાંય નજર નાખવાની જરૂર રહે જ નહીં. અને એટલે એ વગર કામનાએ પોતે જ પોતાની અંદર સંતોષ પામતો રહે એવી પરિસ્થિતિ જેના ચિત્તની પેદા થાય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. સ્થિત પ્રજ્ઞ સાવ સાદી સીધી સરળ અને છતાં ગંભીર એવી વ્યાખ્યા અહીંયા આપી દીધી. હવે જે કહેશે એ બધું આને આ જ વ્યાખ્યાને સમજાવવા માટેનું હશે એ આપણે સમજી લેવું જોઈએ, કારણ કે આ એક વાત મૂળ મુદ્દો આપણને કહી દીધો કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? આત્મન્યવાત્મના તુષ્ટઃ, પોતાની અંદર પોતે સંતુષ્ટ રહે તે સ્થિત પ્રજ્ઞા. એની પ્રજ્ઞા અસ્થિર થઈ ગઈ છે, એની બુદ્ધિ સ્થિર છે. કેવી રીતે સ્થિર થાય? તો કે કામનાઓ જ રહી નથી. પણ આ કામનાઓ જ રહી નથી માટે વ્યક્તિ તરીકે એની અંદર નૈષ્કર્મ્ય આવે, કશું કરવું જ નથી આવે એ અપેક્ષિત નથી. એ તો પાછું જે તમારો સંસાર ધર્મ છે એ ચાલ્યા કરે. મેં હમણાં જ કહ્યું, ચાકડાનું ઉદાહરણ આપ્યું કે ચાકડો ફર્યા કરે, એને કોઈએ બહારથી બળ આપવાની જરૂર નહીં એવી પરિસ્થિતિ પેદા થાય. પોતે ફર્યા જ કરે છે ચાકડો, એમ ચાકડાએ ચાલવાનું બંધ નથી કરવાનું, ચાલવાનું ચાલુ છે અને છતાં બાહ્ય બળની અપેક્ષા નથી. આવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે સ્થિતપ્રજ્ઞ એમ કહેવાય તો એને કામનાઓ જ નથી, અને કામનાઓ જ નથી અને છતાં કર્મ કરે છે તો તે કર્મથી જે કંઈ પ્રાપ્ત થવાનું છે તે કાં તો સારું ને કાં શું નરસું, કાં તો સુખદ ને કાં તો દુઃખદ. મેં દાખલો આપ્યો હતો કે આપણને જો પાણી પીવાની તરસ લાગી હોય એટલે જળની કામના હોય તો જળ મળે, ઠંડુ જળ મળે, મીઠું જળ મળે તો સુખદ બની જાય. પણ કોઈએ ભૂલથી સાકરના બદલે મીઠું નાખી દીધું હોય તો નમક, પાણી તો મળ્યું પણ સુખ ના મળ્યું. એટલે કાં તો સુખ મળે કાં તો દુઃખ મળે. હવે જો કામના જ નથી એના ફળ પરત્વેની, એની અપેક્ષા જ નથી કે મારે પાણી પીવું છે, તો જે મળ્યું એમાં ન સુખ ન દુઃખ. દુઃખેશ અનુ સુખેશ વિગત જ્વરઃ, એને અપેક્ષા જ ના રે કે મને જે કંઈ થાય છે તેના કારણે સુખ થશે કે દુઃખ થશે. મળે દુઃખ તો એનો ઉદ્વેગ નહીં, મળે સુખ તો એનો આનંદ નહીં. સુખે દુઃખે શું અનુદ્વિગ્ન મનઃ, દુઃખની અંદર મન અનુદ્વિગ્ન, ઉદ્વેગને ન અનુભવે. દુઃખ છે એની જ પ્રતીતિ નથી ને, સુખ છે દુઃખ છે કોઈ ફરક જ પડતો નથી. અને ફરક જ પડતો નથી તો મનને દુઃખ લાગ્યું મનને સુખ લાગ્યું આ વસ્તુઓ તી જ નથી. દુઃખે શું અનુદ્વિગ્ન મનઃ, સુખે શું વિગત જ્વરઃ. જેમ દુઃખમાં ઉદ્વેગ ના થાય તેમ સુખમાં આનંદ ના થાય. જ્વર થઈ જાય માણસને, બહુ સુખી હોય ને બહુ જ્વર થઈ જાય.
यदा किञ्चित्

અમ એક સરસ મજાનો શ્લોક છે, એ કહે છે કે મને થોડું જ્ઞાન મળ્યું ને તો મારી અંદર આમ ગર્વ થઈ ગયો કે વાહ, હું તો જ્ઞાની છું. દ્વિપ ઇવ મદાંધ સમભવમ, હાથીની જેમ મદાંધ થઈ ગયો, કંઈક અંદર એક તાવ ઊભો થઈ ગયો. પણ જ્યારે ખબર પડી કે હું જે જાણું છું એ તો માહિતી છે, એમાં તો અને જ્ઞાન ના કહેવાય, એવી જે દિવસે ખબર પડી, યદા કિંચિત કિંચિત બુધજન સકાશાદ અવગતમ. સારા જ્ઞાની માણસ પાસેથી, સાચા જ્ઞાની માણસ પાસેથી, સાચા બુધજન પાસેથી, બુદ્ધ એટલે જાણવું, બુધજન પાસેથી જે વખતે મેં સત્યને જાણ્યું ત્યારે પછી ખબર પડી કે હું જેને કહું છું કે હા હા હું તો જ્ઞાની છું, આ બધો જે મારો જ્ઞાનનો તાવ હતો ને બધો સડસડાટ કરતો ઉતરી ગયો. જ્વર ઇવ મદો ઉમેભ્યપક હતા, જ્વર ઇવ તાવ ઉતરી જાય, મેલેરિયાનો તાવ અને ગોળીઓ ખાઈએ ને પરસેવો વળી જાય, એમ પેલો જ્ઞાનનો મદ જે હતો એ બધો ઉતરી ગયો. કારણ કે આ સમત્વનો બોધ એનામાં પહેલા નહોતો, મને જ્ઞાન છે એનો પણ જ્વર હતો. આ કહે છે કે દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ એવો ને એવો સુખેશુ વિગત જ્વરઃ. સુખ મળે એવી અપેક્ષા નથી, દુઃખ મળે એનો ઇનકાર નથી. કારણ કે ઘણી વખતે એવું મળે, કઈ વાંધો નહીં, મને આ જે કરું છું એનાથી કઈ ફાયદો થાય કે ના થાય કઈ વાંધો નહીં, પણ દુઃખ મળે તો કે એ મળે તો જરા કઠે. આ કહે છે કે નહીં, દુઃખ અને સુખમાં સરખા ત્યારે કહેવાય કે જ્યારે એમાં કોઈ ફરક જ ના પડતો હોય. દુઃખે શું અનુદ્વિગ્ન મનઃ, સુખે શું વિગત જ્વરઃ. શું થાય, આપણને અણગમતું થાય એટલે ક્રોધ આવે. કારણ, ક્રોધ આવવાનું કારણ કે વસ્તુમાં આપણને રાગ છે, પ્રેમ છે, લાગણી છે. મને બહુ જ ગમે છે એવી વસ્તુ સામે છે અને વેચે જાય છે અને મને મળતી નથી તો મને ક્રમે ક્રમે ધીમે ધીમે ધીમે ધીમે ક્રોધ આવવા માંડે છે. કારણ કે પેલો રાગ છે, વસ્તુ સાથેનો મનની અંદર રાગ છે. અથવા નથી જવું, અંધારામાં હું ના જવું, હું કામ કરવાનું છે પણ અંધારામાં, કારણ કે મને ભય છે. હું આ કામ નહીં કરું કારણ કદાચ હું નિષ્ફળ જાઉં તો, આ ભય છે. જે વખતે પરીક્ષા આવે ને તે વખતે સૌથી વધારે હોશિયાર વિદ્યાર્થી હોય ને એને સૌથી વધારે ડર લાગતો હોય, કારણ કે ક્યાંક મારો પહેલો નંબર છીનવાઈ ના જાય. એટલે આ બધા એકબીજાની સાથે જોડાયેલા છે. રાગ, ભય, ક્રોધ, હમણાં આખું આખું લોજિક આપશે થોડી વખત પછી, આપણે જોવાના છીએ, આખો તર્ક સમજાવશે આપણને, સંગાત સંજાય તે કામ એમ કહીને. અહીં આપણે સમજીએ કે ખરેખર તો આ બધા આપણા અંદરની અંદર બેઠેલા દુશ્મનો છે. રાગ, દ્વેષ, લોભ, મોહ, ક્રોધ, મદ, મત્સર, આ બધાથી મુક્ત થઈ ગયો હોય, કારણ કે કામના જ નથી, અપેક્ષા જ નથી. એટલે ત્યાંય જાય જ્યાં ભયની અપેક્ષા છે, ત્યાંય જાય જ્યાં સફળતાની અપેક્ષા છે, ત્યાંય જાય જ્યાં નિષ્ફળતા હોય. કશું અપેક્ષિત જ નથી, કરવાનું છે બસ, આટલું જ છે. એટલે વીત રાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિરુચ્યતે. આ રાગ કે દ્વેષ કે ભય કે ક્રોધ આ બધાથી એ મુક્ત છે, કારણ કે સમત્વ પ્રાપ્ત થઈ ગયું છે. આગળ ક્યારના આપણે જોઈ રહ્યા છીએ કે આ સમત્વની જ વાત કરે છે. સમત્વમ યોગે ઉચ્યતે, બધી પરિસ્થિતિની અંદર પોતે સમાન. આપણે સરસ મજાનો દાખલો આપ્યો હતો પાણીની અંદર કમળની જેમ લેપાયા વિનાનો,
લેપાય જ નહીં, પછી પાણી સારું છે ખરાબ છે એનો સવાલ જ નથી પેદા થતો.

0: તો સ્થિતથી કોને કહેવાય? સૌથી પહેલા જે કહ્યું એની તેને સમજણ આપી કે જે સુખ અને દુઃખ બંને પ્રકારના કે સુખ અને દુઃખ ઉપરાંત પેદા થનારા કોઈ પણ ભાવનાથી ભાવથી એ જે મુક્ત હોય. વિતરાગ ભય ક્રોધા સ્થિતધીર મુનિ રુચ્યતે, એને સ્થિર બુદ્ધિ વાળો એને કેવો જોઈએ. આજે બધા ભાવો છે ને એ આપણી અંદર પેદા થવાનું જે કારણ હોય છે એ તરફનો આપણો સ્નેહ હોય કે કોઈ પણ વસ્તુ તરફ આપણને અણગમો હોય. મને ખૂબ ગમતી વ્યક્તિ સામે આવતી હોય તો મારું મન ખુશ થઈ જાય ને મોઢા ઉપર હાસ્ય આવી જાય, અને મને સદંતર અણગમતી વ્યક્તિ આવે તો હું રસ્તો બદલી લઉં. રાગ અને દ્વેષ ત્યાંથી જ પેદા થઈ ગયા, રાગ અને ભય અને ક્રોધ એ પણ ત્યાંથી જ પેદા થઈ ગયા. એટલે મૂળમાં તો આ જ છે. એટલે આગળના શ્લોકમાં એમ કહે છે કે અનભિસ્નેહ થવાનું છે. કોઈ પણ વસ્તુ તરફનો સ્નેહ રહે જ નહીં. કોઈ પણ વસ્તુ તરફનો સ્નેહ જ ના રહે. હું જમવા બેઠો ને મને ગળ્યું મીઠું મીઠું ભાવે છે તો મીઠાઈ આવે એટલે આનંદ થાય, બાજુનો ના આવે ને મને ના આવે તો દુઃખ થાય. એ પણ મીઠાઈ માટે પ્રેમ હોય ત્યારે ને, પણ એ જ ના હોય તો. એટલે કહે છે કે અનભિસ્નેહ થયો એક વખત. આગળ જે વાત કહી છે ને એ જ વાતને જરા જુદા શબ્દોની અંદર અહીંયા વધારે સ્પષ્ટ કરીને સમજાવે છે. હવે પછીનામાં પણ એમ જ થવાનું છે. અનભિસ્નેહ, સ્નેહ મુક્ત. સ્નેહ શબ્દની આગળ બીજા બે પૂર્વગો લગાડી દીધા, અન અભિસ્નેહ. સ્નેહ સિવાયના, એના તરફ સ્નેહ શબ્દ છે ને સંસ્કૃતમાં બહુ મજાનો છે. સ્નેહના માટે એમ કહેવાયું છે કે સ્નેહ એટલે ચૂર્ણસ્ય, કોઈ ચૂર્ણ હોય ને એનો પિંડી ભાવ હેતુ એને પિંડ બનાવે. દાખલા તરીકે લાડવા બનાવવા માટે ચૂરમું બનાવ્યું હોય એમાં ઘી નાખે એટલે પછી લાડુ બને, તો ઘી છે સ્નેહ. ધૂળ છે એમાં પાણી નાખો અને પછી ગોળીઓ વાળો તો પાણી છે સ્નેહ છે. જે વિખેરાયેલું છે, ચૂર્ણ છે, વેર વિખેર છે, એને જે ભેગું કરી આપે છે એ સ્નેહ. તો આપણને વસ્તુઓ માટે સ્નેહ હોય છે એટલે આપણે વસ્તુઓને મેળવવા માટે ને એનાથી એક થવા માટે મથીએ છીએ. એટલે સ્નિગ્ધ શબ્દ ગુજરાતીમાં વપરાતો થયો. સ્નેહ નામનો ગુણ આપણી અંદર આ રીતે રહેલો હોય છે કે પેલું બીજું વેર વિખેર છે એને ભેગું કરીને આપણી સાથે પિંડમાં બાંધી દે, અને પિંડમાં બાંધ્યું એટલે આપણે બંધાયા. અભિસ્નેહ એટલે પુષ્કળ સ્નેહ, સરસ સ્નેહ. અનભિસ્નેહ થઈ ગયા તો કેવા થઈ ગયા? અનભિસ્નેહ, સ્નેહ રહે અંદરથી. પેલો સ્નેહનો જે ભાવ હતો એ નીકળી ગયો, અને સ્નેહનો ભાવ નીકળી ગયો એટલે ચૂર્ણ ભેગું થાય જ નહીં. એકલા રેતીના બે કણને ભેગા કરો જ ના થાય. પાણી હોય તો થાય, લાડવો વળે, પણ પાણી ના હોય તો ના વળે, ભેગા જ ના થાય. એને વળગે જ નહીં, એને ચોંટે જ નહીં, એનું વળગણ થાય જ નહીં. તો એ પરિસ્થિતિ પેદા થાય તો શું થાય? તત્તત પ્રાપ્ય શુભા શુભમ, તો શુભ પ્રાપ્ત થયું કે અશુભ પ્રાપ્ત થયું એનાથી એના ચિત્ત ની અંદર કશો ફરક પડે નહીં. પછી ન અભિનંદતી ન દ્વેષતી, જેને એને માટેનું કોઈ અભિનંદનવાનું પણ રહે નહીં, દ્વેષ કરવાનું પણ રહે નહીં. આ માણસને સ્થિત પ્રજ્ઞ કહેવો જોઈએ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ. સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે આપણા રેડિયો પાલનપુર પર ગુજરાતી ભાષા અને સાહિત્યના સંવર્ધન અર્થે કેટલીક સુંદર, સમુદાયને ગમતી અને સ્પર્શતી વાતોને અમે લઈને આવીએ છીએ. આ વાતોમાં કેટલીક વાર્તાઓ, કવિતાઓ, કથાઓ, કેટલાક પ્રસંગો, ઘટનાઓ અને ફિલોસોફિકલ મુદ્દાઓની સાથે સમાજના એવા વિષયોને પણ આવરી લઈએ છીએ કે જેમાં આ સમુદાયની જરૂરિયાત અને તેની ખુશીઓનો સમાવેશ થતો હોય. અને આ બધાની વચ્ચે એટલે જ તો હું લઈને આવું છું ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શ્રોતા મિત્રો, ગત એપિસોડમાં નીલાબા એ અમેરિકા પહોંચ્યા છે દીકરા સાથે. એના મિત્રોને ત્યાં જાય છે, ત્યાંની જિંદગી, એમના પરિવારોના સંબંધો, વાતો આ બધું જાણે છે અને અહેસાસ કરે છે કે એમને પોતાના નાના દીકરાની વહુ એ વધારે યાદ આવે છે. અને એટલે જ એમની આ બધી વાતોમાંથી ઝીણી ઝીણી કેટલીક ખુશીઓ, કેટલીક ચિંતાઓ અને કેટલીક એવી બાબતો કે જે એમના હૃદયને સ્પર્શે તે તેમને યાદ આવી જાય છે. અને આ બધી બાબતોના અંતે હવે અચાનક એમના હૃદયમાં ઉમટેલા તરંગો વિશે પણ આપણને જાણવાની ઈચ્છા થાય જ. તો આવો વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક બપોરે અચાનક જ શ્યામે પોતાની માતાને ફોનમાં ગભરાયેલા સ્વરે કહ્યું, બા, અડધા કલાકમાં તૈયાર થઈ જાઓ, તમારે શિકાગો જવું પડશે. એકલા તું નથી આવતો? નીલાબાએ પૂછ્યું. હું તમને બધું પછી સમજાવીશ, પહેલાં જલ્દીથી તૈયાર થઈ રહો. નીલાબા કશું સમજ્યા નહીં, છતાં તેમણે થોડી સાડીઓ અને થોડી જરૂરી ચીજો જલ્દી જલ્દી એક બેગમાં ભરી લીધી. થોડી વારમાં શ્યામ ગાડી લઈને આવી પહોંચ્યો અને તેણે કહ્યું, બા, પદ્માએ મને ફોન કર્યો હતો, રાજીવ અને તારા બંને ભારત ગયા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આરજેઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પદ્માના મોટા બાળકને તાવ આવે છે. 15-1 દિવસમાં પદ્માને પ્રસૂતિનો સમય પણ થઈ જશે. તે ખૂબ જ ગભરાઈ ગઈ છે. આ દેશમાં તેની સાથે રહીને તેની મદદ કરવા કોઈની પાસે ક્યાં સમય જ છે? વળી તે ખૂબ જ વિવશતાથી રડતી હતી. પણ રાજીવ અને તારાએ આવા સમયે એક સગર્ભા સ્ત્રીને એકલી મૂકીને ભારત જવાનું શું કારણ? નીલાબા છેડાઈ ગયા. તેમના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો છે. તેમની હાલત ઘણી ગંભીર છે. તેમનો એકનો એક દીકરો અને એકની એક દીકરી તેમના જીવનના છેલ્લા શ્વાસ વખતે પાસે ન રહે તેવું કેમ બને? હા, એ પણ ખરું જ કહેવાય. પદ્મા માટે નીલાબાને ખૂબ લાગી આવ્યું. તેમણે પોતે જ સ્વેચ્છાએ કહ્યું, શ્યામ, તમે બંને માનસીને થોડો વખત કોઈ રીતે સાચવી લેશો તો હું જઈને પદ્મા સાથે રહીશ. આવી વખતે તે એકલી રહે તે હું ઈચ્છતી નથી. જ્યારે તેને પ્રસૂતિ આટલી નજીક આવી રહી છે ત્યારે તે એકલી ન રહેવી જોઈએ. પ્રસૂતિ દરમિયાન અને પછીથી સ્ત્રીની કાળજી લેવી એ તો ધાર્મિક ફરજ છે અને તેનું પુણ્ય તો કાશીની યાત્રા જેટલું હોય છે, તું જાણે છે ને? અને આ પુણ્ય કમાવા શું નીલાબા ત્યાં પહોંચશે? તેમનો અનુભવ કેવો રહેશે? માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શ્યામને પોતાની માતા માટે ખૂબ ગૌરવ થઈ આવ્યું. તેમણે ભલે મીનાક્ષીને ડોલરના મોહમાં ખૂબ જ સતાવી હતી, પણ હવે તે પોતાની દયાભાવના અને માનવતા જ દર્શાવી રહ્યા હતા. જે રીતે મદદ કરવા તૈયાર થઈ ગયા તે ખરેખર પ્રશંસાને લાયક હતું, અને પાછલું બધું ગૌણ જ ગણાવવાનું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હકીકત તો એ હતી કે પોતાની માતાને પૂછ્યા વિના જ શ્યામે પદ્માને કહી દીધું કે માતા તેને મદદ કરવા આવી જશે. સહેજે ચિંતા ન કરતી તેણે પદ્માને કહ્યું હતું, હું બાને હમણાં જ ટ્રાયલ વેચતી ત્યાં મોકલી આપું છું. તારી કોઈ ગુજરાતી ફ્રેન્ડને સ્ટેન્ડ પર તેને લેવા મોકલી આપજે, કારણ કે તે ગુજરાતી સિવાય બીજી કોઈ ભાષા જાણતા નથી, અને આની પહેલાં પણ ક્યાંય તેમણે એકલા મુસાફરી કરી જ નથી. શ્યામ જાણતો ન હતો કે જો એકલી મુસાફરી કરવાની વાતે જો નીલાબા ગભરાઈને જવા માટે ના પાડી દેશે તો તે શું કરશે. પણ તેમણે એવું કશું કર્યું નહીં, અને ઉપરાંત પોતે જ પદ્માને મદદ કરવા ઈચ્છે છે તે સ્પષ્ટ જણાવ્યું. આ સમયે પોતાની માતા વિશે ગૌરવ અનુભવવા માટે શ્યામ પાસે કારણ તો હતું જ ને. તે ઘરે પહોંચ્યો તેટલી વારમાં નીલાબા તૈયાર થઈ ગયા હતા. વળી તેમણે થોડા નાસ્તાની ચીજો અને પાપડ પણ સાથે રાખ્યા, જે ભારતથી તેઓ લઈ આવ્યા હતા. શ્યામે અનિતાને વાત કરી અને તેની આ ગોઠવણ એ અનિતાને ગમી નહીં. શ્યામે જોરજોરથી કહ્યું, તારે બહુ તો 3-4 દિવસની રજા લેવી પડશે, કે પછી માનસીને કોઈ બહેનપણીને ત્યાં મૂકી આવજે. તું ગમે તે કહે, આજે તો હું ચોક્કસ બાને મોકલવાનો છું. શ્યામે ફોન પછાડ્યો અને નીલાબા એક શબ્દ પણ ન બોલ્યા. હવે શું થશે?

પરિવારો વચ્ચે કોઈ નવા પ્રશ્નો કે પછી નવા આત્મીય સંબંધો માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગાડીમાં શ્યામે કહ્યું, બા, શિકાગોનું સ્ટોપ છેલ્લે આવશે ત્યારે તમે ઉતરજો, ત્યાં પરચુરણ આપવાનું એક મશીન હશે, ત્યાં જ તમે ઊભા રહેજો, કોઈ ગુજરાતી ભાષી તમને લેવા આવે ત્યારે તેની સાથે નીકળી જજો, જ્યારે પદ્માને ઘરે પહોંચો ત્યારે તેને કહીજો કે એ મને ફોન કરી દે અને આ $100ની નોટ તમારી પાસે રાખી મૂકો, તમને કશી જરૂર પડે તો તમારી પાસે મારો અને પદ્માનો આ ફોન નંબર તો છે જ, ગભરાશો નહીં અને અનિતાની બકબકનો વિચાર પણ કરશો નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી યારના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશો, જેના સર્જનકર્તા છે સુધા મૂર્તિ અને ગુજરાતીમાં આપણા સૌ સમક્ષ લઈ આવ્યા છે અનુવાદ કરીને સુધા મહેતા. માનસીનું શું કરશો? નીલાબાએ ચિંતા વ્યક્ત કરી. એને માટે ચિંતા ન કરતા બસ જઈ આવો અને હળવા ફૂલ રહેજો. ટ્રેલવેજની જે બસ શિકાગો સુધી જવાની હતી તેમાં શ્યામે તેમને બેસાડ્યા. આ બસ ઘણી જ મોટી હતી, સુંદર હતી અને તેમાં મુસાફરો પણ થોડા જ હતા. અંબોડાથી બાંધેલા વાળ સાડી પહેરેલી આ સ્ત્રી, જેણે વળી તેના ઉપર એક ઓવરકોટ પહેર્યો હતો, તેવા નીલાબાને બધા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. લગભગ તેમની જ ઉંમરની એક ગોરી અમેરિકન સ્ત્રી બારીની બાજુની સીટ ઉપર બેઠી હતી. નીલાબા તેની પાસે જઈને બેઠા, પણ તેમ કરતાની સાથે જ પેલી સ્ત્રીએ મોં મચકોડ્યું અને બીજી સીટ પર જઈને બેસી ગઈ. અપમાનિત થયેલા નીલાબાને અમદાવાદમાં બનેલો એક બનાવ યાદ આવી ગયો. એક વખત લાલ દરવાજેથી તેમણે બસ પકડી હતી, ત્યાં રૂખી પણ બસમાં ચડી અને તેમની બાજુમાં સીટ ખાલી હતી તેથી ત્યાં બેસી ગઈ. નીલાબા ક્રોધિત થઈને ઉઠ્યા હતા. આ ઝાડુવાળી મારી બાજુમાં બેસવાની શેખી કરે છે, જે કઈ રીતે ચાલે? પોતે બાકીનો રસ્તો ઊભા ઊભા જ પસાર કર્યો હતો. તેમણે વિચાર્યું, અમેરિકામાં આવીને શું હું પણ બીજી રૂખી બની ગઈ છું? પછી તેમણે વિચાર્યું કે આજે મને જે લાગણી થઈ તેવી લાગણી તે દિવસે રૂખીને પણ થઈ હશે ને. સમય સંજોગોનું ભાન પણ કરાવે છે, નીલાબાને પણ થયું. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શિકાગો ટર્મિનલ પર ઉતરતી વખતે તેઓ થોડા ગભરાયા ખરા. જો કોઈ તેમને અહીં લેવા નહીં આવે તો શું થશે? પરચુરણના મશીન આગળ થોડા સંકોચાઈને તે ઊભા રહ્યા અને આસપાસ નજર ફેરવવા માંડ્યા. અડધા એક કલાક પછી કોઈએ ગુજરાતીમાં તેમને પૂછ્યું, તમે જ નીલાબા છો ખરું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, ગુજરાતીમાં જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ અને જેના લેખિકા છે સુધા મૂર્તિ. હાશકારો અનુભવીને તેમણે તેની સામે જોયું, એટલે કે નીલાબાએ. 50-એક વર્ષની એક સ્ત્રી તેમને સ્મિત આપી રહી હતી. હા, આભારવાશ થઈને નીલાબા બોલ્યા, અને તમે? હું વત્સલા. પદ્માએ મને ફોન કર્યો હતો. દિલગીર છું કે અડધા એક કલાક મોડી પડી છું, પણ ટ્રાફિક ખૂબ હતો તેથી મોડું થયું. નીલાબા વત્સલા સાથે ગાડીમાં બેઠા અને પૂછવાને લીધે વત્સલાએ તેમને પોતાની થોડી વાત કહી. તેની માતાનું ઘર અંકલેશ્વર નજીકના ગામમાં હતું, જ્યારે તેનો પતિ રુદ્રેશ વડોદરાનો હતો. લગભગ 28 વર્ષથી તેઓ અમેરિકા આવી ગયા હતા અને બહુ પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરતા હતા. પોતાના મહેમાન માટે ખૂબ વ્યગ્ર બનીને પદ્મા રાહ જોઈ રહી હતી. વત્સલા ગાડીમાંથી નીચે ઉતરી નહીં. નીલાબા એમના સામાન સાથે ઉતરી ગયા એટલે તેણે વિદાય લઈને ગાડી હંકારી મૂકી. ખૂબ જ લાગણીવશ થઈને પદ્મા રડવા લાગી. મને ખાતરી ન હતી કે તમે આવશો કે નહીં આવો. મને અનિતા શું કહેશે તેનો પણ ડર લાગતો હતો. હું એટલી તો ગભરાઈ ગયેલી બા. અને તું પ્રસૂતિથી ગભરાય છે ગાંડી? એમ ગભરાવાની સહેજે જરૂર નથી મારું માન. પહેલાં તો અમે સ્ત્રીઓ ઘરે જ પ્રસૂતિ કરતા અને કરાવતા. નીલાબા ઉત્સાહથી સંતોષપૂર્વક જવાબ આપે છે અને વધારે છે વાતને. ખેર, હવે તો હું અહીં આવી ગઈ છું ને, તારે સહેજે ડર રાખવાનો નહીં, કશાથી ગભરાવાનું નહીં, હો ને? આ હોશકારો એ પણ અદ્ભુત હોય છે જીવનમાં. તમને મળ્યો છે ખરો વિચાર? કરી જુઓ. ત્યાં સુધી વિરામ લઈ લો. મળીએ છીએ રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર.

ઘરમાં જતી વખતે નાક લૂંચતા પદ્મા બોલી, બા, તમારો સમય તદ્દન જુદો હતો, અમારો સાવ જુદો. તે સમયે કેટલા બધા શાણા અને અનુભવી વડીલો ઘરમાં રહેતા, જે ગર્ભવતી સ્ત્રીની કાળજી કરતા, મારી જેમ કોઈ ઘુવડની જેમ એકલું ન રહેતું. પદ્મા, પ્લીઝ શ્યામને જરા ફોન કરીને કહી દેને કે હું અહીં સહી સલામત પહોંચી ગઈ છું, નીલાબાએ કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ટોલર બહુ નવલકથાના અંશો, જેનો ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો છે અને મૂળ રચયિતા છે સુધા મૂર્તિ. તારા આ જવાબની એ આતુરતાથી, એટલે કે શ્યામ રાહ જોતો હશે. પદ્માના મોટા દીકરા વિકાસનો તાવ હવે ઓછો થયો હતો અને એણે ઠીક લાગતું હતું, પણ હજી તેના મોં પર થોડા સોજા જણાતા હતા. પદ્માએ કહ્યું, ડૉક્ટરે મને આ દવા આપવાનું કહ્યું છે. તેમનું દવાખાનું 10 માઇલ દૂર છે. મારે આને ત્યાં ગાડીમાં લઈ જવું પડશે. ગાડી ચલાવવામાં મને પેટમાં દુખે છે. તારા વરની ઓફિસમાં કોઈ પટાવાળો કે બીજું કોઈ નથી જેને તું અહીં આવવાનું કહી શકે અને અહીં તે સૂઈ રહે જો જરૂર પડે તો? નીલાબાએ પૂછ્યું. નિશ્વાસ નાખતા પદ્માએ જવાબ આપ્યો, અહીં આવી કોઈ વ્યવસ્થાઓ હોતી નથી. બધાએ પોતાનું કામ પોતે જ કરવાનું હોય છે. જો તમે સ્વસ્થ અને મજબૂત હોવ તો જ ત્યારે અમેરિકા રહેવા આવવું જોઈએ. તમે માંદા પડો તો તમારી મદદે કોઈ ન આવે, એ માટે કોઈને સમય નથી હોતો, ખબર છે બા? નીલાબા રસોડામાં ગયા અને ઘરગથ્થુ દવાનો ઉકાળો બનાવવા લાગ્યા. પદ્માએ પૂછ્યું કે તેઓ શું કરતા હતા? ત્યારે જવાબ મળ્યો, જ્યારે બાળકને તાવ આવે ત્યારે આ ઉકાળો આપવો, અમે એ રીતે અમારા છોકરા ઉછેર્યા છે. જો જરૂર હશે તો વળી કાલે ડૉક્ટર પાસે જઈશું. બા, અહીં ડૉક્ટરની પણ મુલાકાત લેવા એપોઇન્ટમેન્ટ લેવી પડે છે, તે વિના કોઈને મળી ન શકાય. ત્યાં તો રાજીવનો ફોન આવ્યો. પદ્માનો સફેદ પૂણી જેવો ચહેરો થઈ ગયો. તે પરથી લાગ્યું કે સમાચાર સારા ન હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ટોલર બહુ નવલકથાના અંશોને.

સમાચાર સારા ન હતા. રડતા રડતા પદ્મા નીલાબા સામે બોલી, રાજીવ મને હમણાં જ કહ્યું કે મારા સસરાનો દેહાંત થઈ ગયો છે. એથી હવે તેમણે ત્યાં હજી 15 દિવસ રહેવું પડશે. મેં તેમને કહ્યું પણ ખરું કે મારી સાથે આવી જાઓ તમે પણ અહીં રહેવા. અત્યારે તો નીલાબા છે જ, જરા નીલાબા તમે પણ કહો ને. એમને સહેજે વિચાર ન કરવો જોઈએ કે મારી પ્રસ્તુતિ આટલી નજીક આવી ચૂકી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને. પદ્મા, એક દીકરાએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવા પડે, તને નથી લાગતું કે કેવળ તે પોતાની ફરજ જ બજાવી રહ્યો છે? નીલાબા બોલે છે. પણ તો શું પત્ની પ્રત્યેની કશી ફરજ નથી? ખાસ કરીને એક સંતાનને આટલો તાવ છે અને તમે અહીં છો તો મને થોડી હિંમત પણ આવે છે, પણ જો ન હોત તો ભગવાન જાણે અમારું શું થાત. 2 દિવસમાં વિકાસ લગભગ સ્વસ્થ થઈ ગયો. ડૉક્ટર પાસે જવા નીકળ્યા ત્યારે પદ્માને નીલાબાએ કહ્યું, તું સગર્ભા છે પદ્મા, ગાડી થોડી ધીરે ચલાવને. બા, અહીં એનો નિયમ છે કે અમુક રસ્તા ઉપર અમુક ઝડપથી ગાડી ચલાવવી જોઈએ, ન ઓછી ન વધારે, પદ્માએ કહ્યું. દરરોજ નીલાબા નવી નવી વાનગી રાંધતા અને પદ્માને પ્રેમથી જમાડતા, ઔષધિ ઉકાળા પણ બનાવતા અને પદ્માને પીવડાવતા. એક દિવસ નીલાબાએ કહ્યું, પદ્મા, તે દિવસે મને બસ સ્ટોપ પર લેવા આવેલા તે બહેન વત્સલા, તેના કુટુંબ અને તેના ઘર સાથે સવારે નાસ્તો કરવા કે રાત્રે ભોજન કરવા બોલાવવા હોય તો બોલાવજે, હું બધું સંભાળી લઈશ, ચિંતા ન કરજે. બા, વત્સલા આમ તો કોઈના ઘરે જતી નથી. અચ્છા, ખરેખર? એમ કેમ? એ વળી બીજી લાંબી વાત છે. વત્સલાના મા બાપ ગામડાના હતા, અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતા, પણ શાળા પૂરી થયા બાદ તેને કોલેજમાં આગળ ભણવાને બદલે તેની નાની વયે લગ્ન બંધનમાં જોડી દેવામાં આવી. આમ છતાં તે ભણવામાં ખૂબ જ રસ ધરાવતી હતી, એટલે અહીં આવ્યા પછી તેણે પોતાની મહત્વકાંક્ષા પૂરી કરી છે. એ તો ઘણું મુશ્કેલી ભર્યું હશે, નીલાબાએ આશ્ચર્યથી પૂછ્યું. હા, કામ તો મુશ્કેલીનું હતું, પણ અહીં આટલી મોટી સંખ્યામાં રહેતા ભારતીયો પણ હોય જ છે ને. તે રોજ રાત્રે અભ્યાસ કરે અને સવારે ઘરકામ કરે. તમે સાંભળી રહ્યા છો આ નવલકથાને. આગળ શું થશે જાણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

શૌચ કરે, રાત્રે અભ્યાસ કરે અને દિવસે ઘરકામ કરે કે પછી કોઈ નોકરી કરે, કોઈ બેબી સીટરનું પોતાનું બાળક સંભાળવા આપે તો એ લઈ લે અને પછી જ કોલેજ જાય. આટલું બધું કામ તેણે એક સામટું કઈ રીતે કર્યું એ રામ જાણે, પણ તેણે કર્યું ખરું. અને કામ મુશ્કેલી ભર્યું પણ હતું. તેણે MBAની ડિગ્રી લીધી અને ઓછું હોય તેમ નોકરી પણ કરે છે. આ અદ્ભુત કામ સાથેના અભ્યાસની વાત જીવનમાં એક ઉંમર પછી પોતાના વ્યક્તિત્વને સબળ અને પોતાના પગ પર ઊભું કરવાની વિદેશની વાત ખૂબ સુંદર છે, પણ બીજા ઘણા પ્રશ્નો ત્યાં સ્વચ્છંદતા અને સ્વતંત્રતાની ભેદરેખાને ઓળખતા નથી આપણી સંસ્કૃતિ મુજબ. વાતને આગળ વધારીશું ને એ વિશે વધુ માહિતી મેળવીશું આપણે આ અંશોમાં, પણ સમય થયો છે તમારાથી અલવિદા કહેવાનો આજના આ એપિસોડમાંથી. તો ફરી મળીશું આવતા એપિસોડે. તમારા અભિપ્રાય અમને લખીને મોકલી આપો 9512966888 પર. વોટ્સએપ નંબર છે, માત્ર વોટ્સએપ કરી શકો. તમારા અવાજમાં રેકોર્ડ કરેલી વાતને પણ તમે વોટ્સએપમાં મોકલી શકો છો. આ સિવાય સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ કે ઈમેલ થકી તમે અમારો સંપર્ક કરી શકો છો. રેડિયો પાલનપુર આ શબ્દથી તમે અમારા ID શોધી શકશો. એ સિવાય અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન ધરાવો તો iTunes સ્ટોર પર રેડિયો પાલનપુર લખી ડાઉનલોડ કરી દો. ઇન્ટરનેટના માધ્યમથી સતત અમારી સાથે જોડાયેલા રહેશો અને તેમાં રહેલા સોશિયલ મીડિયાના એકાઉન્ટથી સીધા જ અમને સંદેશાઓ અને પ્રતિભાવ આપી શકશો. સિવાય રેડિયો ગાર્ડન પર અમે ઉપલબ્ધ છીએ. વિશ્વના કોઈ પણ ખૂણામાં તમે પહોંચો કે તમારા સ્નેહી હોય અને અમારી વાતો અને આ રેડિયો પાલનપુર સાથે જોડાવા ઈચ્છતા હોવ તો તમે ચોક્કસથી સંપર્ક કરી શકો. તમારી શુભેચ્છાઓ પણ અમને મોકલી શકો છો. ફરી મળીશું આવતા અઠવાડિયે. અલવિદા દોસ્તો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: નમસ્તે બાળ દોસ્તો.
1: નમસ્તે.
2: નમસ્તે.
0: હા, હવે એક વાર્તા સાંભળવી છે ને?
1: હા હા.
0: ટાઢું ટબુકલું. જો, એક ડોશી હતી, તે એક કુબામાં રહેતી હતી. કુબામાં રહેતી હતી એટલે કુબો એટલે શું?
2: ઝૂંપડી.
0: બોલો.
1: ઝૂંપડી.
0: હા, હવે બરાબર. કુબો એટલે ઝૂંપડી. તો આ ડોશી એક કુબામાં રહેતી હતી. હવે વરસાદના દિવસો આવ્યા અને વરસાદ તો ભાઈ સાહેબ બહુ થયો, એટલે ડોશીના કુબામાં તો ચારે કોર ચૂવા લાગ્યું, પાણી પડવા માંડ્યું અને ઠેક ઠેકાણે પાણીના ખાબોચિયા ઘરમાં ભરાઈ ગયા. હવે આ ડોશીને આ પાણીથી બહુ જ ત્રાસ થાય. ચૂવાના ટીપા તેના શરીર ઉપર પડતા હોવાથી ડોશીમાં તો બિચારા કંટાળી ગયા. હવે એકવાર એક સિંહ ડોશીના કુબા પાછળ રાતના લપાઈને ઊભો હતો. તમને બીક લાગે સિંહની? હે, લાગે?
1: હા.
0: તો ડોશી મને લાગે?
1: હા
0: હા. તો એકવાર આ એક સિંહ ડોશીના કુબા પાછળ રાતનો લપાઈને ઊભો હતો. એવામાં ડોશીને પગમાં ઠેસ લાગવાથી ડોશી તો ખાબોચિયામાં પડી ગઈ અને શરીરે ઠંડુ ઠંડુ લાગવાથી એ તો બોલી,

હવે ડોશીને આવું બોલતી સાંભળીને સિંહ વિચાર કરવા લાગ્યો કે આ તો ખરી ડોશી સિંહથી કે વાઘથી બીતી નથી અને ટાઢા ટબુકલાથી બીવે છે. ત્યારે આ ટાઢું ટબુકલું કેવું હશે? એટલામાં પાછો ડોશીના વાંસા ઉપરથી એક મોટું પાણીની ટીપું ટાપ ટાપ કરીને પડ્યું. પાછી ડોશી કંટાળીને શું બોલી?

સિંહ તો ફરી વાર ડોશીને બોલતી સાંભળીને ગભરાયો અને ટાઢા ટબુકલાથી બચવા માટે ઉભે પૂંછડે જંગલ તરફ દોડ્યો. હવે રસ્તામાં એક વડ આવ્યો. હવે વડ ઉપર એક વાંદરો ધ્રુજતો બેઠો હતો. નીચે ભૂલો પડેલો એક મુસાફર વડના થડ પાસે ઠૂઠવાઈને પડ્યો હતો. હવે સિંહને દોડતો જતો જોઈને વાંદરાએ પૂછ્યું, એ સિંહ ભાઈ, આમ વંદરા થઈને ધ્રુજતા ધ્રુજતા ક્યાં દોડ્યા જાઓ છો? સિંહ કહે, ભાઈ, હું ઓલા ટાઢા ટબુકલાથી બહુ બીવું છું. એક ડોશી બોલતી

0: આથી આથી ડોશીને બોલતી સાંભળીને હું તો જીવ લઈને ભાગ્યો ભાઈ. હવે સિંહની વાત સાંભળીને વાંદરાને પણ બીક લાગ્યો. ઝાડ પાસે સિંહને ઉભેલો જોઈ નીચે બેઠેલા માણસને બીક લાગી. એને બીક લાગી કે કદાચ સિંહ ખાઈ જશે તો, એટલે એણે ઝાડ ઉપર ચડવાનો વિચાર કર્યો. જ્યાં ડાળી પકડીને ઝાડ ઉપર ચડવા જાય છે ત્યાં તો તેના હાથમાં વાંદરાનું ટાટું ટાટું પૂંછડું આવ્યું, ટાટું ટાટું પૂંછડું આવ્યું. મુસાફરે તો વાંદરાનું પૂંછડું પકડ્યું એટલે વાંદરો ચમક્યો. શું કામ ચમક્યો? એને તો એમ થયું કે આ હા હા હા હા, ટાટું ટબુકલું આવી ગયું, અને એ તો ચીસ પાડી કૂદ્યો, ચીસ પાડીને કૂદ્યો કૂદ્યો ને તો મુસાફરના હાથમાંથી પૂંછડું પાછું લપસી ગયું એટલે એ તો ધડ દઈને નીચે પડ્યો. વાંદરાએ ચીસ નાખી, મુસાફર ધડ દઈને નીચે પડ્યો એટલે સિંહને લાગ્યું કે આ ટાટું ટબુકલું આવી ગયું. વાંદરાને પકડ્યો લાગે છે, આથી સિંહ વધારે ગભરાણો અને અંધારામાં ત્યાંથી દોડતો દોડતો કરતો ભાગ્યો. હવે તે જ રાત્રે એક વોરાજીની બકરી ખોવાઈ ગયેલી, તેથી તે તો જંગલમાં તેને શોધવા માટે નીકળેલા. અંધારામાં કઈ દેખાય નહીં, પણ આમથી તેમ અફડાતા હતા. ત્યાં સિંહ તેની સાથે અથડાડો, સિંહને કઈક અથડાડું એટલે એને બીક લાગી. એને એમ કે
1: ટાટું ટબુકલું આવ્યું,
0: હા એને એમ કે ટાટું ટબુકલું આવ્યું. ને વોરાને કઈક અથડાયું એટલે એને થયું કે આ મારી બકરી હાથમાં આવી ગઈ. સિંહ તો ટાઢા ટબુકલાની બીકથી લપાઈને ટાઢો થઈને એકોર જઈને ઊભો રહ્યો. હવે વોરાજીને લાગ્યું કે નજીક ઊભેલું પ્રાણી નક્કી એની બકરી છે, એટલે એકદમ એની પાસે જઈ તેનો કાન પકડી તેને બે ચાર ખેંચી લીધી સડાક સડાક. સિંહના મનમાં તો થયું કે ભોગ લાગ્યા, ટાઢા ટબુકલાના હાથમાં આવ્યા છીએ તો હવે છૂટશું નહીં. બીકમાં ને બીકમાં સિંહ જેવા સિંહે માર ખાઈ લીધો અને મિયાની મીંદડી જેવો બની ગયો અને વોરાજીની સાથે સાથે ચાલવા માંડ્યો. વોરાજીએ ઘેરે આવી અને તેને બકરી સમજીને ખીલે બાંધી દીધો. સવારમાં

0: ઉઠીને જ્યાં વોરાજી બકરી દોવા જાય ને ત્યાં તો તેણે બકરીને બદલે સિંહ જોયો. વોરાજીએ વોરીજીને વાત કરી કે આ સિંહ છે એમ ખાતરી થતા દૂરથી જ છરી વડે દોરડું કાપી નાખી અને બંને જણા ઘરમાં બેસી ગયા. અને સિંહને એમ થયું, હાસ ટાઢા ટબુકલામાંથી તો છૂટ્યો, વાર્તા ગમી. હા,
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

એક વાણિયો હતો. તેની પાસે ખાધે ખૂટે નહીં એટલું બધું ધન હતું, પરંતુ દેવયોગે તે નિર્ધન બની ગયો. શ્રીમંતમાંથી શ્રમણ બની ગયો. હવે તો વાણિયાને ખાવાના સાંસા પડવા લાગ્યા. રાત્રે સૂતા સૂતા તે વિચાર કરવા લાગ્યો, આ દુઃખ ક્યાં સુધી ભોગવવું? કાલથી તો ઉપવાસ કરીને આ શરીરનો અંત લાવું. આવો વિચાર કરતા કરતા વાણિયો ઊંઘી ગયો. મધરાત પછી તેને સ્વપ્ન આવ્યું. હે વણિક, તું ચિંતા ન કરીશ, તું અખૂટ સંપત્તિનો સ્વામી થઈશ. કાલે ભાગ્યદેવ યતિનું રૂપ લઈને તારા ઘરે આવશે. યતિ આવે એટલે તું એમના માથામાં લાકડી મારજે. લાકડી વાગતા જ તે સોનાનું પૂતળું થઈ જશે. પછી એ સોનું તું વાપરજે. સવાર પડ્યું, વાણિયો જાગી ગયો. સ્વપ્નની વાત સાંભળતા તે ખડખડાટ હસવા લાગ્યો. કેવું સ્વપ્ન, એમ કઈ ભાગ્યદેવ આવે ખરા? વાણિયો

વિચાર કરતો હતો એટલામાં એક યતિ ત્યાં આવી પહોંચ્યા. યતિને આવેલો જોઈ વાણિયાને નવાઈ લાગી. તેણે સ્વપ્નની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. વાણિયો ઘરમાં ગયો, લાકડી લઈ આવ્યો અને હળવેથી યતિના માથામાં અડકાડી. લાકડી અડકતા જ યતિ સોનાનો થઈ ગયો. જીવતો માણસ ઘડીકમાં પૂતળું બની ગયો. વાણિયાના કુતૂહલનો પાર ના રહ્યો. એવામાં એક વાણંદ વાણિયાને ત્યાં આવી ચડ્યો અને આ ઘટના તેણે સગી આંખે જોઈ. વાણંદ મનમાં ગાંઠ વાળીને ઘેર ગયો. તેનું મન હિલોડે ચડ્યું. ધન મેળવવાની કેટલી બધી સહેલી રીત! આટલી વાતમાં સોનું મળતું હોય તો ઘડી ઘડી સલાડી ઉપર અસ્ત્રો નાખીને શા માટે હાથ થકવવા? બીજે દિવસે તે એક સંન્યાસીના મઠમાં ગયો અને કહ્યું, સ્વામીજી, કાલે 4 યતિઓને મારે ત્યાં આમંત્રણ છે. આપ સવેળા મારે ત્યાં પધારજો. સંન્યાસીએ વાણંદને કહ્યું, ભાઈ, અમારાથી ઘેરઘેટ પેટ ભરવાના જવાય. અમે કંઈ ભિખારી થોડા છીએ? ના સ્વામીજી, આમાં પેટ ભરવાની વાત નથી. મારી પાસે લહિયા પાસે લખાવેલા થોડાક અપ્રાપ્ય પુસ્તકો છે, તે મારે આપને અર્પણ કરવા છે. પુસ્તકોની વાત સાંભળી યતિએ વાણંદને ત્યાં જવા માટે સંમતિ આપી. બીજે દિવસે સવારે વાણંદને ત્યાં જવાનું ઠરાવ્યું. બીજે દિવસે સવારે વાણંદને ત્યાં 4 યતિઓ આવ્યા. યતિઓને જોતાં જ વાણંદ બહાણું બંધ કરી ઘરમાં ગયો અને ડાંગ લઈ બહાર આવ્યો. યતિઓ કંઈ વિચારે તે પહેલાં જ તેણે યતિઓના માથામાં એક એક ડાંગ ફટકારી દીધી. યતિઓએ તો બૂમરાણ મચાવી દીધી. બિચારા લોહી લુહાણ થઈ ગયા અને જીવ બચાવી બારણું ઉઘાડી નાસી છૂટ્યા. તેઓ સીધા રાજા પાસે જઈ ન્યાય માંગવા લાગ્યા. રાજાએ તરત વાણંદને બોલાવ્યો અને તેને એમ કરવાનું કારણ પૂછ્યું. વાણંદે કહ્યું, મહારાજ, મેં તો પેલા વાણિયાએ કર્યું હતું તેવું જ કર્યું છે. શિક્ષા કરવી હોય તો પહેલી શિક્ષા વાણિયાને કરો. વાણંદની વાત સાંભળી રાજાએ પેલા વાણિયાને બોલાવ્યો. વાણિયો રાજા પાસે આવ્યો અને પોતાના સ્વપ્નની વાત કહી. વાત સાંભળતા રાજાએ વાણંદને કહ્યું, મૂરખ, એને તો આ બધું દૈવયોગ્ય બન્યું અને તે વગર વિચારે આંધળું અનુકરણ કર્યું. સાધુ સંતોને માર્યા એ મોટો અપરાધ કર્યો છે. આમ કહી રાજાએ વાણંદને 2 વર્ષ કારાવાસમાં પૂરવાની શિક્ષા કરી.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: અભી અલવિદા મત કહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.

0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના

0: व्हाट्सएप पर 9909488363 पर हाई मैसेज करीने मोकलो। तो भूलता नहीं, गुजरात राज्य कक्षा नी लेखन स्पर्धा मा भाग लेवानू। मारा अक्षर सौथी सारा अक्षर 2026।
1: સમજણી, એક માણસને એટલું કીધું કે તમે સમજદાર છો, ઓલો કે હા કે તો તમ દુખી ઈશ્યો, હે સમજદાર છો તો કે હા કે તો તમ દુખી ઈશ્યો, સમજણ છે ને દુખ છે, બાપ નાથવરનો કાઢ નાખ્યો ને હું દુખ છે, હે એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછી ના દ્યો ને, એટલે ઓલો કે હું તમને ઓળખતો નથી બરાબર, તો કે બરાબર ઓળખે નહીં, કોઈ દેતું નથી, તમે ઓળખતા નથી અને બરાબર ઓળખે કોઈ ઉભવા દેતું નથી, એટલે આગળ આવેલો ને એક ભાઈ મળ્યા કે ભાઈ 100 રૂપિયા ઉછી ના દો ને, એટલે તો દાતાર માં હતો કે લઈ જાઓ 100 રૂપિયા, તો કે એમ નહીં 150 લઈ જાઓ, 50 પછી લઈ જાઉં તો હાલે, 15 દી પછી, તો કે તમારી જેવી જરૂરિયાત 15 દી પછી આવજો, તમે તમારે 50 રૂપિયા લઈને હોય ગયો, વરોધી હતી દેવા નો આવ્યો, વરોધી પૂરું થયું પછી પેલા ગરદણી કીધું ગઈ સાલ 50 રૂપિયા લઈ ગયા તો દઈ જાઓ, તો એમ તો મારા તમારી પાસે 50 રૂપિયા નથી પડ્યા, એ હામામાં વળી ગયા, આની વાર્તાઓ નોરીએ આના ઓઠા દેવાય છે, હા આને જગતમાં યાદ ના કરે, પણ હનુમાન ગાળામાં ભગવાન હનુમાનજી મહારાજ બિરાજે છે, એટલે મહાપુરુષો સંતો બિરાજા છે, એટલે મારે લોક સાહિત્યના માધ્યમથી લોકગીતોના માધ્યમથી તો મારે તમને આનંદ કરાવવો છે, પણ હું એક મહાપુરુષ પાસેથી સાંભળેલી વાત કહી અને પછી હું આગળ વધું, ગિરનાર છે અમારો ગરવો, એમાં તો આમ જાળવે અમારા સંતો બિરાજા છે, હું હમણાં માયાભાઈ અમે બેઠા હતા ત્યારે હું કહેતો હતો અમારા એક સંત છે, એને મને એક બહુ સરસ વાત કરી, યુવાન મિત્રો ખાસ સાંભળવા જેવી, તમારા જીવનમાં કામ લાગે, આ સમય બહુ વિચિત્ર આવી રહ્યો છે, એ હું તમને કહું સાહેબ, આમાં હરિભજન હશે, સંસ્કાર હશે, સદગુરુ હશે તો તમે હું બચી શકશું, બાકી કોઈ બચાવી શકે એમ છે નહીં સાહેબ, વિચાર કરજો, જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો, આ યાદ રાખજો તમે, એ મહાપુરુષે મને શું કીધું ખબર, કે આ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં, લખાઈ ગયા બસ વાત પૂરી થઈ ગઈ, મેં કીધું બાપુ નો ફરે તો કે નો ફરે, પણ ત્રણ બાબતો ફેરવી નાખે, વિધિના આંકડાને ફેરવી નાખે, ત્રણ બાબતો, મેં કીધું બાપુ કઈ ત્રણ બાબતો, એક કઠણ સાધના છે ને એ તમારા વિધિના આંકડા ફેરવી નાખે, કઠણ સાધના બરાબર, બીજું સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે સાહેબ, શક્તિપાત કરે ને આપણે મહાપુરુષો શક્તિપાત કરે, ત્રણ પ્રકારે શક્તિપાત થાય, દ્રષ્ટિથી પણ થાય, સ્પર્શથી પણ થાય અને ચિંતનથી પણ શક્તિપાત થાય, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે, અને બીજી મને શું વાત કરી ખબર, મા બાપના આશીર્વાદી તમારા આંકડા ફેરવી નાખે છે, હવે યુવાન મિત્રો ખાસ સાંભળજો, એ મહાપુરુષે મને જે કીધું એ કે ભિખુદાનભાઈ કળિયુગ છે, આમાં કઠણ સાધના નહીં કરી શકો તમે, કોઈ પણ સંજોગોમાં કઠણ સાધના નહીં થાય, કળિયુગ બેહી ગયો, તમારે સાધના કરવી છે તો તમને કોઈ ચોખા પદાર્થો નહીં મળે, નહીં ઘી મળે, નહીં તમને ગોળ સાચો મળે, નહીં ખાંડ મળે, નહીં ફૂલ મળે, બધા બનાવટી થઈ ગયા છે ને અટાને જ, હે તો તમે કઠણ સાધના નહીં કરી શકો, અને બીજું સદગુરુ મળવાય બહુ મુશ્કેલ છે સાહેબ, એ મળવા મુશ્કેલ છે, અને પછી શું કીધું ખબર, મા બાપ તો ઘરમાં છે, કાલથી સવારમાં સેવા શરૂ કરી દો ને, તમારા આંકડા ફરી જાય સાહેબ, અને મા બાપમાં એને ભાર દીધો, સંતો હોવા છતાં મહાપુરુષે કીધું કે એમાંય મા છે ને એ એમ કે બેટા તારું હારું થાય છે તો નો થવાનું હોય તો થાય સાહેબ, હા એક મા એટલે આપણા કવિઓએ કીધું

કન્યાને ઘરમાં મથુરા અને ઘરમાં છે ગોકુળિયા ગામ. ભાઈ મારે નથી જવું તીર્થ ધામ. તો એક જ ઘડી તમારે સાંભળીને જીવનમાં અવતારવા જેવી છે સાહેબ.

0: ઉઠીને કરીએ માને પેલા પ્રણામ સાહેબ, મા તો મા છે, બીજા વગડા ના વા છે, મા મા છે. મારે એક પ્રસંગ આપને કેવો છે એટલે હું આ પાછું હાસ્યરસની વાતો તો આપણે કરવાના જ હોય, હાસ્યરસ તો છે જીવનમાંથી જ નીકળે છે. હા, માય મા બીજા વગડાના વા છે, માય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે સાહેબ. હા, ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનેતાને પગે લાગી લેજો. આજે મને પગે લાગ્યા બરોબર છે સાહેબ. રામકૃષ્ણ પરમહંસ જ્યારે ગોકુળ મથુરા ગયા ને
1: મહેશભાઈ,
0: ત્યારે એને ત્યાં મજા બહુ આવી, એટલે કોઈ કીધું તો બાપજી રોકાઈ જાઓ, પણ કે મારા મા ત્યાં એકલા છે ને એટલે હું નહીં રોકો. દરેક મહાપુરુષોએ માની સેવા કરી છે સાહેબ, તમારા પુરાણો ઇતિહાસને તમારે વાંચવાની છૂટ છે. માય મા છે બીજા વગડાના વા છે, પણ મા મા કેવી હોય એમાં કંઈ મારા ને તમારા સંસારની વાત નથી, પણ શાસ્ત્રની વાત હું તમને કહેવા જઈ રહ્યો છું જેના સાનિધ્યમાં આપણે બેઠા છે, એટલે એટલે મારે તમને કેવી છે. એક તો એક બીજી વાત તમે સાંભળી લેજો, સંસ્કાર છે ને એને આવતાય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે સાહેબ. થોડું વોલ્યુમ આપજો, વોલ્યુમ બોલવામાં સાંભળજો. હા બસ એટલું પછી રાખજો, જયારે બોલીએ ત્યારે દરરોજ કેવું ન પડે.

સારામાં સારા માઇક છે, સવાલ નથી. હા, ઘણી જગ્યાએ તો રાખેંગારના વખત ના ભૂટકી જાય ભાઈ, બોલીએ થી ભૂંગલા સુધી જાય ને ભૂંગલે પાછું ઉરીને મોઢામ કરે, હવારો હવાર હોહરું નીકળે નહીં. આ તો સરસ માઇક છે અને પસંદગી માયાભાઈની છે સાહેબ, એમાં કોઈ સવાલ નથી. હા, એકવાર તાલીઓથી વધાવો સાહેબ એને, એના માટે અઘરું છે ભજનીકમાં એને હેલું પડે. હા, એ જસ્ટ કરી માયાભાઈ મૂકી દઈએ તો ચાલે. હા, એમાં ફેરફાર ન પડે, અમે તો કઈ ગાવાના ને કઈ બોલવાના એની ખબર જ ન હોય, અમને ખબર નથી ને એને ક્યાં જ ખબર હોય. અમે કઈ બોલીને ગાવાના ને કઈ વાત કરીને ગાવાના એ ક્યાં અમને ખબર છે, તો પછી એને ક્યાંથી હોય. છતાં એવું બેલેન્સ રાખે, સતત જાગૃતિ છે એટલે એમ મારે કેવું છે. એટલે મહાપુરુષોએ માતાઓની સેવા કરી છે સાહેબ, રામકૃષ્ણ પરમહંસથી તમે અત્યાર સુધી સંતોની રહ્યા હો, પણ હનુમાન ગાલા પાસે આપણે બેઠા છીએ એટલે એક અયોધ્યાના મહાત્માએ અમને જુનાગઢમાં વાત કરેલી વાત કરીને પછી હું લોક સાહિત્યની વાતો ઉપર જાઉં, પણ જેના સાનિધ્યમાં મળ્યા છીએ અમરીશભાઈ ડેર, જેમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને એણે એના આંગણામાં એના સાનિધ્યમાં ઉત્સવ કર્યો છે અને આપણે બધાને બોલાવ્યા છે સાહેબ. હા, હું અવારનવાર એનો ઉલ્લેખ કરીશ તો તમને એમ લાગે ભીખુદાનભાઈ રૂડું બનાવે છે, પણ ના, હું સાચું કહું સાહેબ, આ બહુ ડેર કુટુંબ, ખાનદાન કુટુંબ છે. જેપી ડેરનું કુટુંબ બહુ ખાનદાન છે સાહેબ. અમરીશભાઈ એટલે માણહીલો માણસ છે, જેમ મને માયાભાઈ કહેતા હતા ને કે સાહેબ એની એની સજ્જનતા, એનું સમર્પણ, એની સમજણ, હા સમજણની જ કિંમત છે. સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વર્ષ હજાર, સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણી મૂડી છે. પણ મને એક વાત કરી છે મહાપુરુષોએ, સંતોએ, એટલે હું આપણા સાનિધ્યમાં રજૂ કરું છું કે હનુમાનજીના મા, અંજની મા, હમણાં રહેવા દે તો રૂપિયાભાઈ પછી કરજો ભેળા, પછી અંજનાભાઈ એક દી હનુમાનજીને એમ કીધું કે હનુમાનજી તો કે હા, તારા જેવો મારે દીકરો અને હું રામના દર્શન કર્યા વિના ની મરી જાય છે. રામને કોક દીક તો આપણે ઘીરે લઈ આવ્યું, કારણ કે હા માં લઈ આવું. હા, તમે કયો, તમે અત્યાર સુધી કીધું નહીં, મને ખબર ન પડી, હું લઈ આવીશ. અને ક્યાં પ્રભુ રામની પાસે કે હે પ્રભુ, હે મારા નાથ કૃપાળુ, મારી માને દર્શન કરવા મારી ઘીરે આવશ્યો. તો રામ કે હું એક નહીં, રઘુકુળ મણિ રામ બોલ્યા, હું એક નહીં, હું સીતાજી લક્ષ્મણજી અમે બધા જ આવશું, થોડે આવશું. અને સાહેબ મહેમાનોને લઈને હનુમાનજી આવ્યા અને માં અંજની બેઠા છે સામે બિહારી અને પરિચય કરાવે છે. માં આ સામે બેઠા રઘુકુળ મણિ રામ દશરથના દીકરા, મારા સર્વોત્તમ, મારા પ્રભુ, મારા

0: ए सीताजी मारी माँ जोग माया आविना सीताजी
1: तो हा
0: एनी बाजू में बैठा नहीं लक्ष्मण जी शेषाय अवतार तो के ठीक हसे એમાં ઠીક હશે ને તો એ લક્ષ્મણજીને આમ એમ થઈ ગયું કે આ ડોશી કોઈને ગણતી નથી આપણને કોઈ નકામા હનુમાનજી આપને અહીં લઈ આવ્યા પણ રામે ઈશારો કર્યો હનુમાનજી બોલજો ભાઈ લક્ષ્મણજી બોલતા નહીં હનુમાનજીના માં છે અંજની માં એમ હવે તમારે પૂછવું તો પૂછી લ્યો કે કેમ આમ કયો છો એટલે લક્ષ્મણજી પૂછ્યું કેમ અમને કોઈ કાંઈ તમે આમ ઓલું ગણતા નથી એવું નથી લક્ષ્મણજી સાંભળો સીતાજી જોઈને મને એમ થાય કે એવડા સીતાજી એના અર્થથી મારા રામને લંકામાં ધોકો ખાવો પડ્યો અને હનુમાનજી સામે જોઈને કીધું કે બેટા તારો જન્મ થયો અને એક ભૂતળો મેં તને ધાવણ ધવરાયો તો તું સૂર્યને ગળવા માટે હોયો ગયો પણ એક ચોગડીયું દોઢ કલાક તને ધવરાયો હોત તો મારા રામને લંકામાં ધક્કો ન થતી તું જ કરીને આવવાનો હતો બાપ અને આમ કહેવાય છે કે ધાવણની છેડ ફોડી પહાડના કટકા કરી નાખ્યા ઈ માં છે એટલે ભારતની સંસ્કૃતિને માં કહેવાય ભારત માં કહેવાય છે આપણા ઋષિ મુનિઓ જે છે ને આપણું આપણા આપણું મૂડી છે આપણી મૂડી છે આ બધા પોતાનું બધું છોડી અને આપણા માટે જીવે છે સાહેબ અસ્તિત્વ માટે જીવે છે દુકાળ ન પડે એનું ધ્યાન રાખે અતિ વરસાદ ન વરસે એનું ધ્યાન રાખે તો માં છે આપણા દેશની સંસ્કૃતિ શું કહે છે દાદુભાઈની એક કવિતા છે મહેશભાઈ કે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે અને કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે છે સાંભળજો આ વાગોળવા જેવી કવિતા છે શબ્દ એક શોધો ભારતની સંસ્કૃતિ એવી છે શબ્દ એક શોધો ત્યાં તો આખી સંહિતા નીકળે અને કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે જુદી તાસીર છે ભારતની ધરતીની મહાભારત વાવો અને ગીતા નીકળે છે વાયુ મહાભારત નીકળી ગીતા સાહેબ આ એક જ દેશ ભારત એવો છે કે જેમાં મહાભારતનું યુદ્ધ આવ્યું અને ગીતાનો જન્મ થયો છે ગીતાજી જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત આવો અને ગીતા નીકળે અને જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે છે જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને લક્ષ્મણ ને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ સાહેબ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે છે અને છેલી કડી છે કાલિદાસ અને ભોજના ખંડેરો જરીક જ્યાં ખોતરોતા કવિતા નીકળે સાહેબ આ દેશ અદભુત છે ભારત દેશ અદભુત છે સાહેબ ભારતને માં કહેવાય છે એ ભારત માં છે એટલે આપણા ભારતને માટે આપણી ગંગા જમના યમના યમુના સરસ્વતી આપણી સરિતાઓ છે એના માટે પણ આપણા મહાપુરુષોએ લીખ્યું છે અમારા હરિદાન મુનિની એક કવિતા છે હા જેની પાછળ મારે પાછો એક પ્રસંગ તમને કેવો છે કે તમારે મારે ક્યાંય જવાની જરૂર નથી સમજી લેજો યુવાન મિત્રો ખાસ સમજે મિત્રો ખાસ સમજે હા

મને બહુ ગમે છે એટલે હું આ બહુ રજૂ કરું છું. એક જણે એક સાધુને જઈને કીધું કે બાપુ મારી એકાંતમાં જાઉં તો કે એકાંતમાં શું કરું તો કે મારે ભજન કરવું તો એમ તો કે હા તારું આખું ઘર હુઈ જાય પછી ખૂણામાં બેઠો બેઠો ભજન કરતો નથી થતું, તારે તો બેટા બીજે જમાવવી એટલે જવું છે, એ તારે તો બીજે જમાવી એટલે જવું, ભજન કરું તો ઘરમાં ખૂણામાં બેસી જાય આખું ઘર હુઈ જાય પછી બે જાત તને કોણ નડે છે. હરિના ભજન ને માટે હિમાલયને જાવું, હિમાલયને જાવું, સાંભળજો આ શબ્દ, મારું હૈયું હિમાલયો બનાવું સાહેબ, અહીંયા કરુણા રાખું, અહીંયા દયા રાખું, અહીંયા સમર્પણ રાખું, અહીંયા ત્યાગ રાખું, અહીંયા ભક્તિ રાખું, એને ક્યાંય જવાની જરૂર નથી. આ જેપી ડેરને માટે હું અતિશંકતો નથી, પણ એ આવી વ્યક્તિ જેપી ડેર છે જીવાભાઈઓ, હૈયામાં હિમાલયો કરીને બેઠેલો માણસ હું ઓળખું, વર્ષોથી ઓળખું એને. હા, હિમાલયને જાવું, મારું હૈયું હિમાલયો બનાવું, હરિના ભજનને માટે હિમાલયને જાવું. હું વચ્ચે વાત કરતો હતો યુવાન મિત્રોની કે સંસ્કારને આવતાય પેઢીઓ લાગે, સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. સંપત્તિમાં બને, લ્યો DHM લોટરીની ટિકિટ લાગે, કોઈ મને આવીને એમ કે ભીખુદાનભાઈ તમને કરોડ રૂપિયાની લોટરી લાગી, એટલે DHM મને કહેવાય એવું વ્યારુટાને હું કરોડપતિ બની ગયો કે ન બની ગયો, બની ગયો ને, અને બીજેથી શેર બજારમાં ડૂબી જાઉં તો પ્રમદી રોડપતિ થઈ જાઉં. સંપત્તિમાં બને, સંસ્કારમાં નથી બનતું સાહેબ. સંસ્કારને તો આવતા પેઢીઓ લાગે અને સંસ્કારને જાતા પેઢીઓ લાગે. હવે મહત્વની વાત યુવાનો ખાસ સાંભળે, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. એ તો જીવવું પડે, જીવવું પડે, જીવવું પડે સાહેબ. મારા બે મિત્રો આજ બેઠા છે, અમારા ધારાસભ્ય પૂજાભાઈ વંશ અને ડોક્ટર કનુભાઈ કસરિયા મોવાના, બે સેવાભાવી છે સાહેબ. એ મારા બહુ ચાહક છે અને હું એનો ઉલ્લેખ કરતા શરૂઆતમાં ભૂલી ગયો, માફ કરે, પણ હવે આમાં કેટલું યાદ રહીએ સાહેબ, આમ ગાનાથી જાય પછી. હા, હું 20 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો તો મિત્રો 20 વર્ષની ઉંમર હતી મારી, અટાણે મને 76મું વર્ષ છે સાહેબ, 55 વર્ષ તો મને સ્ટેજ ઉપર થયા. જ્યારે માઇક નહોતા, લાઇટ નહોતી, ત્યારે પ્રાણભાઈ લાખાભાઈ દિવાળીબેનને અમે ભજન ગાયેલા સાહેબ, આમ આમ ચોરે ગાઈડના પાથરી દઈએ ને આખું ગામ ગોઠવાઈ જાય. હું વાતો કરું, પ્રાણભાઈ ભજન ગાય, દિવાળીબેન લોકગીત ગાય, અને માણસ શાંતિથી બેઠું બેઠું સાંભળે, એનું કારણ શું ખબર? તે દી અંદરથી માણસ શાંત હતો. અટાણે તો માથે ભૂંગળું હોય તો કે વધારો વધારો વધારો, હવે કેટલું વધારે, હે એને ફૂલ તો મૂકી દીધું, પણ તું અંદરથી શાંત નથી, તને ક્યાંથી આવ્યું? અંદરની શાંતિ, પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટવા ચાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કહે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ. એમ સંપત્તિ વહી જાય, સંસ્કારને જાતા પેઢીયું લાગે. અને હા હા, અમારા મિત્રો એ ફરમાઈશ કે એની તું કરવી જ પડે, પણ હું આ એક વાત પૂરી કરી લો, વળી પાછું ભૂલાઈ જાય તો વળી પાછું યાદ નહીં આવે. હા, અમારે ગરબીમાં એક જણો આવતો, સમજ્યા, ગાંધીગ્રામમાં હું ગરબી કરતો ને ત્યારે મને કે એક ગીત ગાવા દો ને, મેં કીધું ગાઓ, તમે તો ટેસ્ટી ગાઓ, અને પાસે માઇક દીધું ને બોલ્યો કે તો ગોરી ગોગાના, મને કે ગોગાનું હું, મેં કીધું ખોડલા ખોડલા મગાવી દો, એનું હું વખણાય ખબર નહીં એને, કે તો ગોરી ચિતળની, ચિતળનું હું, મેં ચૂંદડી ચૂંદડી મગાવી દો. હવે આ કઈ પૂરું થાય સાહેબ, હે એટલે ભૂલાઈ જાય તો પાછું હાથમાં ન આવે. અને પછી હું કીધું ગમે મને, કે તો હવે અટાણે મને તો મને નથી યાદ આવતું, પણ મને તમે ભાષણ કરવા દેજો, હું ગાઈ નહીં શકું તમે બેઠા એટલે, પણ હું બોલી શકીશ. મેં તો દશેરાંતિ આવજે, ઇનામ દઈએ, તઈએ તું તારે બોલજે. અને આવ્યો DHM વ્યારું કર્યા વિનાનો, અને સામે આવીને બેઠો ને આંસકા મારે કે હવે આવું. મેં ઘડીક તો બે બરાબર ના, ઇનામ તો દઈ દેવા દે બધાને, તો વળી 15 મિનિટ પછી વળી ઊંચો થાય આવું ઝપટ કરું. તો મેં કીધું ભાઈ હવે થોડુંક ભાઈ વડીલને પ્રમુખને પ્રવચન કરી લેવા દે ને, પછી તું તારે આવ્યું. અને પછી બધું થઈ ગયું, મેં કીધું આવો તમે હવે. અને સાહેબ માઇક પાસે આવ્યો અને ધ્રુજારી વસૂટી ગયો, ભાઈ બેનું આપણે હોઉં એક છે, હું જે કાંઈ છું, ગોથું ખાઈ ગયો વાહે, ગોથું ખાઈ ગયો, કાંજી ફૂટા હેરમાં આવ્યા.

0: હોય
1: કાનજીભાઈ કાનજીભાઈ હતા હોત. હા હા, અદભુત અદભુત વાર્તાકારો. એની આરે પણ અમે તો બહુ પ્રોગ્રામ કરેલા સાહેબ. હા મેં તમને કીધું ને કે સંસ્કાર ને આવતા પેઢ્યું લાગે, સંસ્કાર ને જાતા સફાકરા ગીત એવા છે કે અધો વચ્ચે તમે ભૂલી જાઓ પેલે જ પાછા લેવા પડે. એમ અમુક વાતું અમારી પાછી પેલી જ લેવી પડે. હું ત્રીજી વાર તમારે અમે કહું છું, સંસ્કાર ને આવતા પેઢ્યું લાગે, સંસ્કાર ને જાતા પેઢ્યું લાગે. હે, સંપત્તિમાં એવું નથી. સંપત્તિ તો આજે લોટરી ટિકિટ લાગી જાય તો કાલે શેર બજારમાં ડૂબી જાય, તો રોડપતિ થઈ જાય. અને ત્રીજી અને છેલ્લી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. સર, એ તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે. નંદબાવાને નેહડે લંકા હોનાની હતી, હતા સંસ્કાર નામે ને મીંડું નતું, મીંડું જ હતું ને. લંકામાં ક્યાં સંસ્કાર હતા સાહેબ? હે, સંસ્કાર નહોતા કે? સંસ્કાર હતા નંદબાવાને નેહડે ગોકુળમાં વ્રજમાં સાહેબ. હે, અને મથુરાની જેલમાંથી સીધા ભગવાન કૃષ્ણને વસુદેવ લઈ અને નંદબાવાને નેહડે મૂકી ગયા. કૃષ્ણ આવી લક્ષ્મીજી આવીને રેજની છે. હે, આવે ને. અને એ સંસ્કાર આવ્યા, સંપત્તિ હતી તો લંકામાં સંસ્કાર નો આવ્યા. હા, એટલે સંસ્કાર એ આ દેશની મૂડી છે, આપણા દેશની મૂડી સંસ્કાર છે. એટલે ક્યાંય જવાની મારે તમારે જરૂર નથી. હું હેમાળો બનાવું, અહીંયા દયા રાખું, કરુણા રાખું, ત્યાગ રાખું, સમર્પણ રાખું, પ્રેમ રાખું, તો કોઈને ક્યાંય જવાની. પેલી કડી સાંભળજો, મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનના મંદિરમાં મારા તમારા મનના ખેલ છે આ સાહેબ. હવે હું તમને એક દાખલો આપું મારો, પછી તમે તમારો દાખલો સમજી લેજો. મને એમ થાય કે 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય. 100 રૂપિયા મને મળી જાય અને મને જે આનંદ આવે ને, એ આનંદ 100 રૂપિયા મળ્યાનો નથી, પણ મારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ. ત્યાગનો આનંદ છે, મારા મને વાત છોડી દીધી એટલે એનો આનંદ છે, રૂપિયાનો આનંદ નથી. હજી બીજો દાખલો તમે લેજો. એક શેઠ ગામના પાદરમાં બેઠા હતા, એને કોઈ આવીને કીધું કે તમારી હવેલી હળગી ગઈ. કે પેલા શેઠના મકાન હતા ને મોટા મોટા, એને હવેલી કહેતા. હવેલી હળગી ગઈ, જો આ ધોળા ગોટા નીકળે તમારી હવેલી હળગે છે એમ. ઓય બાપલી, અમારું બધું હળગી ગયું. હાય હાય, ત્યાંથી માથા બજા પછાડવા, પડવા મીડા, બાવડા પકડે, શેઠ થવાનું તું થઈ ગયું. હવે તમે રોવામાં રડોમાં તમે હિંમત રાખો એમ બધા આશ્વાસન. નહીં બાપા, મારું બધું બળી ગયું, જિંદગીની મૂડી બળી ગઈ, બધું બળી ગયું. એમાં એક જણે આવીને ભીડમાંથી આમ ધક્કા મારીને શેઠના કાનમાં જઈને કીધું કે તમારી વેલી તમારી હવેલી તો 15 દિવસ પહેલાં તમારા દીકરાએ વેચી નાખી છે. એમ જોયું, ફરી ગઈ મનની ભૂમિકા, ફરી ગઈ આખી. એમ વેચી નાખી. હા, તો એ બિચારાનું બળી ગયું કા? લીંબડજો મીંડો લેવા, લીંબડજો. અરે રાય હાય, બિચારાનું બળી ગયું, બધું રાખ થઈ ગયું. ઓ હો, મારા વાલા, આવો કોપ ન કરાય. મનની ભૂમિકા ફરી ગઈ આખી. બધો તા છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો, તે વરી રોવા માંડ્યો. હવે આ મનની ભૂમિકા નથી, તારે શું છે મનના.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-12-96-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી

0: બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.
1: કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, હું છું આરજે એઆર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર હું દર અઠવાડિયે લઈને આવું છું કેટલીક હકારાત્મક વાર્તાઓને. ગુજરાતી સાહિત્ય અને આપણી સંસ્કૃતિ, આપણા સમાજમાં બનતી ઘટનાઓ કે જે આપણા જીવનમાં આપણને આવનારી મુશ્કેલીઓ સામે ટકી રહેવા કંઈક નવી પ્રેરણાદાયી વાત આપી જાય તેવી વાર્તાઓ લઈને, અને એ વાર્તાઓ થકી આપ સૌ શ્રોતા મિત્રો સુધી ગુજરાતી ભાષા, આપણી સામાજિક સંસ્કૃતિ અને હકારાત્મક અભિગમને પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ કરતો હોઉં છું. આજે પણ એક સુંદર મજાની ડૉક્ટર શરદ ઠાકરની રણમાં ખીલું ગુલાબ સિરીઝ અંતર્ગત પ્રકાશિત થયેલી એક નાનકડી વાર્તા. આ વાર્તા એ રણમાં ખીલું ગુલાબ સિરીઝનો એક ભાગ છે, પણ એને ટાઇટલની જગ્યાએ પંક્તિઓથી લેખકે એનું નામ આપ્યું છે. કરી શકો તો કરી બતાવો, ને કોરી આંખે રડી બતાવો. લાગણીઓ અને સંબંધો વિશેની આ વાર્તાને આજે હું આજના શોમાં આપ સૌને તેના અંશો સ્વરૂપે સંભળાવીશ. શ્રોતા મિત્રો, યાદ રાખજો, ડૉક્ટર શરદ ઠાકરે લખેલી કોઈ પણ વાર્તા, એનો મૂળ અર્ક અથવા એની પાછળનો સંદર્ભ, કથા બીજ, એ ક્યાંક એમના અનુભવો પરથી તેમણે સાંભળ્યું હોય, જાણ્યું હોય, જોયું હોય કે અનુભવ્યું હોય, તે આધારે તેઓએ લખ્યું હોય છે. અને એટલે જ તમારી આસપાસ પણ આવું કોઈ જીવંત પાત્ર કદાચ હોય પણ શકે. તો આવો માણીએ આ નાનકડા વિરામ બાદ ડૉક્ટર શરદ ઠાકરની એક નવલિકા, રણમાં ખીલું ગુલાબ સિરીઝ અથવા શ્રેણીની આ વાર્તાને. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મિરાત મહેતા છેલ્લા 10 વર્ષના અવિરત જીવન સંઘર્ષથી પરાસ્ત થઈ ગઈ હતી. એમાં પણ જ્યારે તેના 6 વર્ષના દીકરા અયાન માટે ડૉક્ટરે 3000 રૂપિયાનું એક એવા 3 ઇન્જેક્શનનો પ્રિસ્ક્રાઇબ કરી દીધા, ત્યારે તો મિરાતને પોતે માં હોવાની વાત પર શરમ આવી ગઈ. જે દીકરાને હું સારી સારવાર ન અપાવી શકું તેને જન્મ આપવાનો મને શો અધિકાર. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર 90.4 MHz પર ડૉક્ટર શરદ ઠાકર લિખિત રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની એક નવલિકા. કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો ના અંશોને. મિરાતે છેલ્લે નક્કી કરી લીધું, હવે ગમે તે ભોગે મારે નોકરી મેળવવી જ પડશે. ગમે તે એટલે ગમે તે ભોગે. વર્ષો પહેલાં કુઈકે સંભળાવેલું વાક્ય એના કાનમાં પડઘાઈ રહ્યું. મારી વાત યાદ રાખજે મિરાત, ચારિત્ર, સ્વમાન, ખુમારી, ઇજ્જત આ બધા શબ્દો કાગળ ઉપર જ સારા લાગે. વ્યવહારમાં એક જ શબ્દ કામમાં આવે છે અને તે છે સમાધાન. તારા જેવી રૂપાળી જુવાન સ્ત્રી જો જીવનમાં સમાધાન સ્વીકારે નહીં તો એક સમય એને રડવા માટે કોઈનો ખભો પણ નથી મળતો. આ વાત મિરાંત માટે એક દાયકા પછી આજે સાચી સિદ્ધ થઈ ગઈ હતી. પતિ આરવ જીવતો હતો ત્યારે પણ સંઘર્ષ તો હતો જ, પણ એ સમય

એ બંનેને એકબીજાની હોંફ હતી. ચકીને માત્ર ચોખાનો દાણો લાવવાની જ ફિકર હતી. મગનો દાણો શોધી લાવનાર ચકો એની સાથે હતો. 4 વર્ષના લગ્ન જીવન પછી એક માર્ગ અકસ્માતમાં જ્યારે આરવનું મૃત્યુ થયું ત્યારે મીરાંત માં બનવાની હતી અને એ પછી અયાન જન્મ્યો. બિચારાએ બાપાનું મોં પણ જોયું ન હતું. વાતને આગળ વધારીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ભારવ સાથે લગ્ન કર્યા ત્યારથી જ મિરાતના મનમાં એક જનૂન હતું. કોઈએ મારેલા ટોણાનો જોરદાર જવાબ આપવાની દ્રઢ ઈચ્છાશક્તિ હતી. આ કોઈ એટલે અંબર. વાત એમ બની હતી કે એક દિવસ અંબર નામના એ ભારાડી સ્ટુડન્ટે કોલેજમાં સરેઆમ મિરાતને રોકીને વિલનિયા અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. મુજસે શાદી કરોગી? મિરાત પણ ક્યાં ગાંધી જાય એવી હતી. એણે પણ બધાની હાજરીમાં કહી દીધું, આર યુ બ્લાઇન્ડ? હું અને આરવ રિલેશનશીપમાં છીએ એ વાત આખી કોલેજ જાણે છે. તને એકલાને જ ખબર નથી? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની નવલિકા. કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો. ડૉક્ટર શરદ ઠાકર તેના લેખક છે. ખબર છે મારી જાન, મને ખબર છે, અંબરે જવાબ આપ્યો. પણ તને ખબર નથી કે આરવને છોડીને તું મારી બની જઈશ તો તને શું મળવાનું છે. રોજ કોલેજમાં આવતી અને ઘરે જતી વખતે દોઢ દોઢ કલાક સુધી સિટી બસ સ્ટોપ પર પાસે ઊભા રહેવાનું અને ફરજિયાત તપ કરવાનું એ નહીં કરવું પડે. અમારા બંગલામાં કામ કરતી બાઈ પહેરે છે.

એવા કપડાં મફતિયા સ્કૂલમાં બાળકોને ભણાવવાની મજબૂરી, આ બધું તને ત્યાં મળશે, મારે ત્યાં નહીં. ઘરમાં કોઈ માંદું પડે તો સારા ડૉક્ટરને બદલે સસ્તા ડૉક્ટર પાસે જવાની લાચારી એ પણ ત્યાં હશે. અને અત્યારે બધું તને નહીં સમજાય મિરાત, હું તો દિવાલ પરનું લખાણ વિઝ્યુઅલાઇઝ કરી શકું છું. 10 વર્ષ પછી તારો આ ફૂલ

કિલે છે, ગરીબીના કુંડામાં નહીં. અને પછી શું થયું તે માણવા મારી સાથે જોડાયેલા રહો. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અંબરના શબ્દો સાંભળીને આસપાસ ઉભેલા એના ટપોરી મિત્રો અટહાસ્ય કરવા લાગ્યા. મીરાતને હાડોહાડ ઘા લાગી ગયો. એણે પરખાવી દીધું, તું આરવની વાત છોડ, તારી વાત કર. તારી સાથે લગ્ન કરવાથી મને શું મળશે? રોજ રાત્રે શરાબ ઢીંચીને લથડતા કદમ સાથે મારી પાસે આવીશ અને મારા માઓ પર સિગરેટનો ધુમાડો અને ગુટખાની બદબૂ ફેંકતો તું બાપનો વંઠેલો નવીરો છે. 6-12 મહિનામાં મારા જેવી રૂપાળી વ્યક્તિથી તું કંટાળી જઈશ અને જૂની આદતને તારી તાજી કરીને નવા લોકો સાથે, નવી છોકરીઓ સાથે તું જતો રહીશ. એટલે તું ઓડકાર ખાતો લંપટ પુરુષ છે. મારે સોનાના હિંચકા પર ઝૂલતા ઝૂલતા તારા પપ્પાના આ ગમતા પૈસાની જે જાહોજહાલી છે ને, એ માણવાની કોઈ ઈચ્છા નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડૉક્ટર શરદ ઠાકરની રણમાં ખીલું ગુલાબ શ્રેણીની નવલિકા. કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો. મારે એવું કોઈ સામ્રાજ્ય ફોકટનું નથી લેવું. જાંબર જા, મારી મુક્ત ઉડાન માટે તારા જેવા અંબરનું આકાશ બહુ નાનું છે. એ પછી ગિન્નાયેલો અંબર બોલી ગયો, મારી વાત યાદ રાખજે મીરાત. ચારિત્ર, સ્વમાન, ખુમારી, ઇજ્જત, આ બધા શબ્દો એ એક દાયકા પછી તારા કામમાં આવશે કે નહીં ને એ વિચારજે. અને આજે એ અંબર સાચો ઠર્યો હતો. મીરાતની હાર થઈ હોય ને એવું લાગી રહ્યું હતું. જે ચારિત્ર પોતાના દીકરાના પ્રાણ ન બચાવી શકે એ ચારિત્રને ચાડતા રહેવાનો શું અર્થ? મીરાત વિચારી રહી હતી. મીરાતે નક્કી કરી લીધું, હવે અંબર જ મારું આકાશ, હું એની સામે સરેન્ડર કરી દઈશ. એની પાસે તો ઘણા બધા બિઝનેસ છે, એક હાઈસ્કૂલનો એ માલિક પણ છે. હું આજે જલ ત્યાં પહોંચી અને નોકરીને ભીખ માંગીશ, બદલામાં એ કહેશે તે હું કબૂલી લઈશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આ વાર્તાના અંશો વિરામ બાદ માણીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મેરા તે ઓનલાઈન અરજી કરી હતી. જવાબ આવ્યો, હાલમાં અમારી શાળામાં નવા શિક્ષકોની ભરતી માટે કોઈ ઇન્ટરવ્યૂ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ તમે આવતીકાલે બપોરે 3 થી 4 ની વચ્ચે અમારી સંસ્થાના પ્રમુખ એ.કે. પટેલ સાહેબને રૂબરૂ મળવા આવી જશો. વાંચીને જ મિરાતના હૃદયમાં હલચલ મચી ગઈ. આ પ્રમુખ એટલે કોણ હશે? અંબર પટેલ, એ જ એ.કે. પટેલ હશે કે બીજા કોઈ હશે? પોતે એની નજરનો સામનો કેવી રીતે કરી શકશે? અત્યારે હું એને ગમીશ કે નહીં ગમું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આજે એઆરના સ્વરમાં કરી શકો તો કરી બતાવો, ને કોરી આંખે રડી બતાવો. આ નવલિકા જે ના લેખક છે ડૉક્ટર શરદ ઠાકર, અને તે રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની એક વાર્તા છે. બીજા દિવસે મિરાત સોળે શણગાર સજીને તૈયાર થઈ હોય ને તેમ સુંદર રીતે તૈયાર થઈ અને ઇન્ટરવ્યૂ માટે પહોંચે છે. છેલ્લા 5-6 વર્ષથી તો તે બ્યુટી પાર્લરમાં ગઈ જ ન હતી, પરંતુ આજે ગઈ હતી. જ્યારે પાર્લરમાંથી બહાર આવીને ત્યારે તે એક કામણગારી કામ્યા લાગતી હતી. ઇન્ટરવ્યૂમાં જતી વખતે એની પાસે જે વસ્ત્રો હતા એમાંથી શ્રેષ્ઠ સાડી એણે પસંદ કરી. 6 વર્ષ બાદ પહેલીવાર એના કોરા કપાળે એને બિંદીની શોભા પણ સજાવી હતી. એનો ખૂબસૂરત ચહેરો આજે સહેજ સાજ કરમાયેલો લાગતો હતો, પરંતુ હૃદયમાં એક ઈચ્છા હતી. તે હળવા મેકઅપના સ્પર્શમાંથી પૂરભારમાં એ ચહેરો થોડોક ખીલેલો પણ એ ઈચ્છાના લીધે જ લાગતો હતો. 3 ના ટકોરે મિરાત ઓફિસમાં દાખલ થઈ. સામે એક કાળો જાડિયો મોટી ફાંદ અને મોટી ટાલ સાથેનો એક વ્યક્તિ ખુરશીમાં બેઠો હતો. એ અંબર હતો એવું સ્વીકારતા મિરાતને થોડીક વાર લાગી. અંબર એને તરત ઓળખી ગયો. બેસ મિરાત, તું એવીને એવી જ દેખાય છે, બોલ તને શા માટે નોકરીની જરૂર પડી? તું અને તારો હસબન્ડ તો. વાતનું અનુસંધાન માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

અંબરને મિરાતની ઓળખાણ તો પડી ગઈ અને એટલે જ એને એ સવાલ પૂછ્યો. મિરાત જવાબ આપે છે, મારા હસબન્ડ હવે આ દુનિયામાં નથી. 6 વર્ષથી હું એકલી મારા પુત્રને ઉછેરી રહી છું અને હવે હું સંઘર્ષથી હારી ગઈ છું. તું સાચો હતો. સ્વમાન, ખુમારી, ચારિત્ર જેવા શબ્દોનું ડિક્શનરીની બહાર કોઈ સ્થાન નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર. કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો. આ નવલિકા જે રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની વાર્તા છે અને જેના લેખક ડૉક્ટર શરદ ઠાકર છે. ચારિત્રનું કોઈ જ હવે સ્થાન નથી. હું તને પૂરેપૂરી સમર્પિત થવાનું મન બનાવીને આવી છું અંબર. જો તું મને શાળામાં નોકરી આપી દઈશ તો મારા 6 વર્ષના અયાનને હું આરામથી ઉછેરી શકીશ. હું વચન આપું છું કે આજીવન તને વફાદાર રહીશ. આપણો સંબંધ પણ ગુપ્ત રહેશે. અને આટલું બોલતાની સાથે મિરાતની સાડીનો છેડો એના શરીર પરથી જાણે સરક્યો અને એના હાથમાં આવ્યો અને અંબર ન જોવે તે રીતે એને પોતાની આંખની કોરને સાચવીને લૂછી લીધી. એકે પટેલ ખુશીમાંથી ઊભા થયા, મિરાતની પાસે આવ્યા અને એને સાડીના પાલવને જે સરક્યો હતો એના ફરીથી એના ખભા ઉપર ખેંચવી દીધો અને બોલ્યો, આવતીકાલથી નોકરી પર હાજર થઈ જજે. જીવનમાં સૌથી ખરાબ શબ્દ છે સમાધાન. એ 2 પ્રકારના હોય છે, બાહ્ય સમાધાન અને આંતરિક સમાધાન. હું તારા સિદ્ધાંતોને બરાબર જાણું છું, હું તને આંતરિક સમાધાન ક્યારેય નહીં કરવા દઉં. વાતનો છેલ્લો અંશ માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

ડિસેમ્બર મીરાતને સમજાવતા બોલે છે કે આવતીકાલથી નોકરી પર હાજર થઈ જશે, પણ સમાધાન બહુ જ ખરાબ શબ્દ છે. બાહ્ય અને આંતરિક સમાધાન હોય અને એમાં હું તને બરોબર જાણું છું, એ મુજબ તારા આંતરિક સમાધાનના આ વિચારને હું સમર્થન આપતો નથી અને ક્યારેય તને તે આંતરિક સમાધાન નહીં જ કરવા દઉં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન પર ડૉક્ટર શરદ ઠાકર લિખિત રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની નવલિકા, જેનું નામ છે કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો. એટલે આખરે મિરાંત અંબરની સામે જોઈ રહ્યા છે, બદલાયેલો અંબર, અને એ પણ આવો. તે અંબરને કહે છે, અંબર તું આટલો બધો બદલાઈ ગયો? વધારે શબ્દો મિરાંત પાસે હતા જ નહીં કે તે અંબરના વિશે કંઈ પૂછી શકે અને કહી શકે. પણ જવાબમાં અંબર કહે છે, હા, જગતમાં સૌથી વધુ પરિવર્તનશીલ જો કોઈ હોય ને તો તે મનુષ્ય છે. હું 18 વર્ષે જેવો હતો ને એવો આજીવન ન રહી શકું મિરાંત. આપણી પાસે વાલિયામાંથી વાલ્મીકી અને લૂંટારા હત્યારા અંગુલી માલમાંથી બૌદ્ધ સાધુ બનવાના દ્રષ્ટાંતો મોજૂદ છે. હું તને રેશમી પટકુળમાંથી કોઈનું ઉપવસ્ત્ર બનવા નહીં દઉં. એટલું કહીને મિરાંતના હાથમાં જોઈનિંગ લેટર મૂકીને 50,000 રૂપિયા મદદ પેટે પણ તેણે આપ્યા. અને એકે પટેલ, એક સમયનો અંબર, એ ત્યાંથી મિરાંતને મૂકીને જ પોતાની કેબિન છોડી બહાર નીકળી જાય છે અને મિરાંત તે બદલાયેલા અંબરને જોઈ જ રહે છે. આ હતી સુંદર મજાની વાર્તા. ફરી મળીએ છીએ બ્રેક પછી. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ડૉક્ટર શરદ ઠાકરે તેમના જીવનમાં આવેલા આવા દર્દીઓના પ્રસંગો અથવા આવનારા જે વ્યક્તિઓ છે તેમની વાતો પરથી ક્યાંક અનુભવ્યું હોય, ક્યાંક જાણ્યું હોય, ક્યાંક મેળવ્યું હોય એ ગૂઢાર્થ પરથી બહુ સુંદર મજાની આ વાર્તા મૂકી. મેરાતના સ્વપ્નની વાત છે અને અંતે સમાધાન પૈકી બદલાયેલા અંબરે કહેલી મૂળ વાત બહુ જ ગૂઢાર્થ છે કે સમાધાન તો બાહ્ય બધા કરી દે, પણ અંતરનું સમાધાન અને એ જો કોઈ કરવાનો પ્રયાસ કરે ત્યારે તેનો અંતર આત્મા મૃત્યુ પામે છે. અને જો તમે કોઈને માનતા હોય, જાણતા હોય, સ્વીકારતા હોય, લાગણી ધરાવતા હોય તો એ

0: વ્યક્તિના અંતરાત્માને મરવા તો ક્યારેય ન દેવાય. અને અંબરે કરી અને બિરાજ સાથેના એના પોતાના સંબંધોની એક મર્યાદાને મૂકી એણે પોતાના જીવનને સત્યાર્થતાની ચકાસણી પર સાચું સાબિત કર્યું છે. તો શ્રોતા મિત્રો, આવા જ પ્રસંગો, આવા જ સંબંધો, આવી જ વાર્તાઓ, આવા જ વિચાર બિંદુઓ તમે ક્યાંક લખ્યા હોય, તમારે કહેવા હોય તમારા અવાજમાં, કે પછી લખ્યા હોય ને અમને મોકલી આપો, તો અમારા આરજેના અવાજમાં અમે આપણા સમુદાયિક રેડિયો સ્ટેશન પરથી ચોક્કસપણે આપણા શ્રોતા મિત્રોને સંભળાવીશું. આ માટે તમારે 95-12-99-66-88 આ માત્ર વોટ્સએપ નંબર છે, તમારે વોટ્સએપ કરવાનું અથવા તેની પર વોઇસ રેકોર્ડ કરીને મોકલી આપવાનું. ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોનના આઈટ્યુન્સ સ્ટોર પર અમારી મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. તેમાં રહેલા સોશિયલ મીડિયાના માધ્યમો એટલે કે ઇન્સ્ટાગ્રામ રેડિયો પાલનપુર 90.4, યુટ્યુબ રેડિયો પાલનપુર 90.4 લખીને તમે તે એકાઉન્ટ્સ કે પછી એક્સ પર, ફેસબુક પર કે ઈમેલ radiopalanpur@gmail.com પર તમારા અવાજને, લખાણને, પ્રતિભાવોને મોકલી શકો છો. તમે બીજા મિત્રોને અમારો અવાજ અને આ રેડિયો સંભળાવવા ઈચ્છતા હોવ, અથવા તમે ક્યાંક જાઓ અને તમારે અમારી સાથે કનેક્ટ રહેવું છે, તો ઇન્ટરનેટના માધ્યમથી રેડિયો ગાર્ડન થકી પણ તમે અમને માણી શકો છો. આવતા અઠવાડિયે ફરી મળીશું નવી જ વાત સાથે. આરજે એઆરને હવે અલવિદા. ફરી મળીએ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.
1: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
2: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે, તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
2: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-12-99-66-88 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી

0: 8883633 પર હાઈ મેસેજ કરીને મોકલો તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: નમસ્કાર, ધીસ ઇઝ આરજી પ્રિયંકા. અને ગત એપિસોડમાં આપણે વાત કરતા હતા પાલનપુરની ઝાંખી અને ઝલકની ઇન પાલનપુર સ્ટોરીઝ. તો આજે આ એપિસોડને આપણે આગળ વધારીએ. ગત એપિસોડમાં આપણે વાત કરી હતી કે નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી એ પાલનપુર રાજ્યને એક ઉમદા રાજ્ય તરીકે વિકસાવ્યું છે અને પાલનપુરને તેઓએ ઘણું આગળ લઈ ગયા છે. પાલનપુરની અંદર પોતાની ખ્યાતિ, પોતાની જે નામના છે, એક ઉત્તમ રાજા તરીકેની તેમણે દર્શાવી છે. આગળ નવાબ તાલે મોહમ્મદ શ્રીએ ભારત એ પ્રજાસત્તાક થશે તેવી આગાહી કેવી રીતે કરી અને ક્યારે કરી, જાણીએ આજના એપિસોડમાં. તો શરૂઆત કરીએ આજની પાલનપુર સ્ટોરીઝની. આગવી કોઠા સુધી ધરાવતા નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી એ કાબિલ વહીવટકર્તા હોવાની સાથે વિચક્ષણ અને દીર્ઘદ્રષ્ટા પણ હતા. ભારત પ્રજાસત્તાક થશે તેવી આગાહી તેમણે ઈસવીસન 1931માં કરી હતી. 5 ઓગસ્ટ 1931ના રોજ પતિયાળાના મહારાજ શ્રી ભૂપેન્દ્રસિંહજીએ તેમણે એક ખાનગી પત્ર લખ્યો હતો. તેમણે 14મા પેરેગ્રાફમાં લખ્યું, ગમે તેમ પણ હું પ્રામાણિક રીતે માનું છું કે આપણા વડવાઓએ જ્યારે રાજસત્તા સ્વીકારી અથવા તેને નેતાગીરી કહો, પણ તેમણે જણાવેલું કે આ રાજ ચાલવાનું નથી અને એ કાયમી વ્યવહાર રહેવાનો નથી. હું તો ચોક્કસપણે માનું છું તેઓ પણ એ જાણતા જ હતા કે વખત આવશે ત્યારે સરમુખત્યારી કે લોકશાહી પ્રજાસત્તાક પગલાં પાડી રહ્યા હશે. હું માનું છું કે ચાણક્યની રાજનીતિ એ ખરેખર કહે છે કે 16 વર્ષે પુત્ર એ મિત્રના દરજે છે. હિન્દના લોકો માટે રાજા એમના માતા પિતા એટલે કે પ્રજાના પિતા છે અને દરેક રાજા માટે પ્રજા એમનો પુત્ર છે. હવે આપણે એ જોવાનું છે કે આપણી આ પ્રજાપુત્ર 16 વર્ષની વયે પહોંચી છે કે નહીં. જો ખરેખર આપણા મિત્ર થવાની વય એ પહોંચ્યા છે તો શા માટે આપણે આપણા પરસ્પર વ્યવહારમાં આપણે માર્ગદર્શન ન આપે? આપણે આ સંજોગોમાં થોડીક સત્તાનો ત્યાગ કેળવવો જોઈએ અને આપણે કરોડો મિત્રોની એ ઉમદા કાર્ય કરીને સેવા કરી શકીએ. કમાલ છે ને તાલે મોહમ્મદ ખાનજી પોતાની આ દીર્ઘ દ્રષ્ટામાં એમણે જણાવી દીધેલું કે ભારત એ પ્રજાસત્તાક રાજ્ય બનશે અને તેઓ ખરેખર એક રાજા તરીકે પોતાના પ્રજાને પોતાનો પુત્ર માને છે. આગળ તાલે મોહમ્મદ ખાનજીએ કેવી રીતે અખંડ ભારતની રચનામાં પોતાનો ફાળો આપ્યો, જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

અખંડ હિન્દની રચના કરવા માટે આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ રજવાડાઓનું વિલીનીકરણ શરૂ કર્યું. ત્યારે રાજગાદીનો ત્યાગ કરી ભારતમાંથી તેમાં સૌ પ્રથમ જોડાનાર પાલનપુરના નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી હતા. આપણા બધા પાલનપુરવાસીઓ માટે આ ખૂબ ગર્વની વાત છે. તેમના આ ત્યાગથી તેઓ ભારતના ઇતિહાસમાં અમર થઈ ગયા. તેઓ પાલનપુરનું ગૌરવ બની ગયા. તેમના શાસન દરમિયાન દેશમાં રાજશાહીનો અંત આવ્યો. પાલનપુરનું રાજ્ય કચ્છ અને સિંધની સરહદે આવેલું હોવાથી હિન્દુ બહુમતીની પ્રજા અને મુસ્લિમ રાજવી ધરાવતું આ રાજ્ય હતું, જેના નવાબ વ્યવહાર ચલણ ધરાવતા હતા અને તેમણે વ્યવહાર સમજી ભારત સાથે જોડાણ કર્યું. જૂનાગઢના નવાબે તેમના દિવાનની સલાહથી કરેલી મૂર્ખાઈની ટીકા કરતા પાલનપુરના નવાબ તાલે મોહમ્મદ ખાને 4 નવેમ્બર 1947ના સરદાર પટેલને પત્ર લખીને શક્ય હોય તો જૂનાગઢના નવાબની ભૂલને માફ કરવા જણાવ્યું. આ પત્ર એક મુસ્લિમ રાજવીએ લખેલો હોવાથી તથા તેમના ભારતમાં દેશી રાજ્યોના જોડાણ અંગેનું વિશ્લેષણ કરી જૂનાગઢની ભૂલનો નિર્દેશ કર્યો હોવાથી અત્યંત ઐતિહાસિક મહત્વનો બન્યો. તેમણે પોતાના પત્રમાં લખેલું કે ઘણા દિવસથી ગંભીર વિચારણા પછી જૂનાગઢ અંગે પત્ર લખું છું. હું યુરોપ હતો ત્યારે જૂનાગઢની મૂર્ખતા વિશે સાંભળી. ત્યારે મને પણ એવી આશા હતી કે જૂનાગઢના મિત્રો એ વચ્ચે પડી અને સમાધાન કરાવશે. આ સમયે જૂનાગઢના યોગ્ય પ્રકારનો દિવાન હોત તો પરિસ્થિતિ સામે આવો વળાંક ન હોત. જૂનાગઢનો નવાબ હંમેશા તેના દિવાનોનો ગુલામ રહ્યો છે. હું ઈચ્છું છું કે તે તેની પ્રજાનો થયો હોત. આવી કટોકટીની પળે એ દુર્ભાગ્ય હતું કે તેનો દિવાન અને સલાહકાર શાહનવાજ ભુટ્ટો હતો. હું તો સંપૂર્ણ રાજવી મંડળ માટે તેનું દુર્ભાગ્ય ગણું છું. માત્ર 2 દિવસ અગાઉ જ કેરોમાં મેં નવાબની મૂર્ખતાની વાત જાણી. કોઈપણ દિવાન ભુટ્ટોએ નવાબને આવી મૂર્ખતાપૂર્ણ સલાહ આપી એ જાણીને મને નવાઈ લાગે છે. નવાબના સ્વતંત્ર નિર્ણાયક વ્યક્તિત્વના અભાવને કારણે આ વસ્તુ થઈ શકી છે. આ પરિસ્થિતિમાં શાસક પ્રત્યે કંઈક સંભાવ દર્શાવો એમ હું ઈચ્છું છું. એટલા માટે નહીં કે હું અને એ બંને એક ધર્મના છીએ, પરંતુ ભારતના વિશાળ હિત માટે હું આ કરવા ઈચ્છું છું. કાઠિયાવાડમાં જોડાયેલા રાજ્યોનો સાચો ઉકેલ શોધીને તથા ભારતના મોટાભાગના રાજ્યોનું જોડાણ કરવામાં સફળતા મેળવીને ખરેખર તો તમે ભારતના રાજવીઓની જિંદગી પર આભારી કર્યા છે. એવી વ્યવહારુ નીતિ અને ડાયપણ જૂનાગઢના મામલામાં પણ તમે દર્શાવો એવી શ્રદ્ધા છે. આ પ્રશ્ને બહુ મોડું નથી થયું અને આ રાજ્યને બચાવી લેવું શક્ય હોય તો બચાવી લો. નવાબે જૂનાગઢ પાછું આપવું જોઈએ, ભારત સંઘમાં જોડાવવું જોઈએ અને તમે પસંદ કરો તેને પ્રધાન બનાવવું જોઈએ. યોગ્ય વાટાઘાટો થાય તો નવાબ તમારી શરતો સ્વીકારશે, પછી તેમની છોકરમતને છોરું ગણીને માફ કરી દેજો. આ પત્રની વિશેષતા એ છે કે તેના નીચેના ભાગમાં ગુજરાતી

ભાષામાં વાંકા ચૂંકા અક્ષરોમાં નવાબે સ્વયં પોતાના હસ્તાક્ષરમાં આ લખ્યું છે કે જૂનાગઢનો કોકડો ખરેખર ગુંચવાયો છે, પરંતુ એવા ગુંચવાયેલા કોકડાઓને દાન પુરુષોએ ઘણીવાર ઉકેલ્યા છે અને એ જ આશા ઉપર આ પત્ર લખી તસ્દી આપી છે, માફ કરશો, અને પછી નીચે સહી કરતા લખ્યું છે કે મૂર્ખોનો સહવાસ નાથ અમને કરાવીશમાં આ શબ્દો મને ખૂબ યાદ આવે છે. આવા હતા આપણા પાલનપુરના નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી, કે જે પોતાના અખંડ ભારત માટે ગમે તે કરી છૂટવા તૈયાર હતા. એ દર્શાવતા હતા કે દેશ સર્વોપરી છે. આગળ શું થાય છે જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

પાલનપુરના નવાબના પત્રનો જવાબ 6 નવેમ્બર 1947માં આપતા સરદાર પટેલે જણાવ્યું કે આ માટે તો તેઓ ભુટ્ટો કરતાં પણ પાકિસ્તાનમાં બેસીને દોરી સંચાર કરનાર પાકિસ્તાનના મુખ્ય નેતાઓને વધુ જવાબદાર ગણતા હતા. કાઠિયાવાડના મિત્ર રાજ્યોએ આપેલી સલાહ પણ નવાબે અવગણી હતી અને ભારત સરકારની રિયાસતી ખાતાના સચિવને જૂનાગઢ મોકલતા પરંતુ તેઓ મળી ના શક્યા. ત્યાર પછી લખ્યું કે વાત ઘણી આગળ વધી ગઈ છે પરંતુ સમજૂતી માટે અવકાશ છે. જ્યાં સુધી પાકિસ્તાન જૂનાગઢને મુક્ત નહીં કરે ત્યાં સુધી સમજૂતી શક્ય જ નથી. વળી આરજી હકુમત એટલે કે ઝડપી ગતિએ આગળ વધી રહી છે.

થોડા સમય પછી કોઈ સમજૂતી કરવી શક્ય નહીં બને તેની ભયંકર ભૂલ છતાં મારે વ્યક્તિગત રીતે નવાબ સામે કોઈ વાંધો નથી, પરંતુ પહેલ તેમના તરફથી કરવાની રહેશે. અને એ પછી લખાયેલ એ જૂનાગઢના જોડાણ સમયે તેઓ ભારતમાં હોત તો જૂનાગઢના નવાબને દુર્ભાગ્યમાંથી બચાવી શક્યા હોત. 10 જૂન

0: ઉદ્ઘાટન કરતા નવાબશ્રીએ પોતાની પાલનપુરની પ્રેમભરી પ્રજાને એક પ્રવચન આપ્યું. શું પ્રવચન આપ્યું જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી સાંભળતા રહો પાલનપુર સ્ટોરીઝ.
1: પ્લીઝ શાદી મત કરો.

વગરની જિંદગી નકામી છે. એટલે જિંદગી માટે આ સેવા સર્વની શ્રેષ્ઠ સેવા છે. શાહ ચમનલાલ માનચંદ પાલમપુરીઓમાં પહેલા ગૃહસ્થ છે જેમણે આવી બહોળી રકમ માન સેવામાં આપી છે. તેમણે ખરેખર ધન્યવાદ છે. આ સત્કાર્ય માટે હું તેમને મારી અંતઃકરણપૂર્વક મુબારક આપું છું. મને આશા છે કે આવી જ રીતે દેશ સેવા કરતા રહેશે અને બીજા માટે પણ આ પાઠ બનતા રહેશે. એવા પુરુષો દેશમાં હોય ત્યારે દેશની ઉન્નતિ થાય. 65 વર્ષ અને એ પછી 20મી સદીના 25 વર્ષના સમયમાં સંસારના મનુષ્યને ખૂબ બારીકાઈથી જોવાની તક મળી અને એ દરમિયાન ઈશ્વર કૃપાથી ઘણી જાતના અનુભવ મેળવવા અનેક પ્રસંગો ઉત્પન્ન થયા. આ લાંબા અનુભવ ઉપર ખૂબ વિચાર નાખતા આપણા દરેકના ભલા માટે અને દરેકનું ભલું થાય તે દેશના ભલા માટે મારી અલ્પબુદ્ધિ અને અનુભવ પ્રમાણે હું જો કોઈને કંઈ પણ સલાહ આપી શકું તો તદ્દન ટૂંકમાં બે શબ્દમાં કહીશ કે પ્રેમ અને વિશ્વાસ.

આપણે વાત કરતા હતા કે પાલનપુરના નવાબશ્રીએ જ્યારે પાલનપુરનું વિલીનીકરણ થયું એના થોડા સમય પહેલાં પાલનપુરની પ્રજાને એક પ્રવચન આપ્યું. શું આપ્યું આ પ્રવચન? આજે પાલનપુરના આંગણે આંખની હોસ્પિટલનું ઇન્સ્ટિટ્યુશન કાયમ થાય છે. તેથી વધુ ઉત્તમ સંસ્થા માણસ માટે બીજી કઈ હોઈ શકે?

કહેવું સહેલું છે, પણ મહાન કામો હંમેશા કઠણ હોય છે. ઉપરના બે શબ્દો ઘણા જ કઠણ છે, પરંતુ તેનું ધ્યાન, તેનું પૂજન અને સારા હૃદયથી જો તેનો અમલ થઈ શકે તો હું તેની તાકાતને છેલ્લામાં છેલ્લી એટમિક તાકાતમાં માનું છું. એકાદ માણસ તો તેનો અમલ કરી શકે નહીં, પણ તમામ દેશના લોકો પ્રામાણિકતા અને સત્યથી તેનો અમલ કરે તો તેની તાકાત સંસાર જોઈ શકે. પ્રેમમાં પ્રીતિ, માયા, ખરા સંબંધ, સાચું સપણ, અડગ મિત્રતા અને દેશ તથા સમાજની ખરી સેવા છે. એ તમામ વસ્તુઓ સમાઈ જાય છે પ્રેમ અને વિશ્વાસમાં. પ્રેમ અને વિશ્વાસ બંને પેદા થાય ત્યારે જિંદગી અને મનુષ્યની વસ્તીનું એક સ્વરૂપ ખડું થાય છે. ડાયા માણસોએ ચાર શબ્દોમાં રાજનીતિના માર્ગને વર્ણવ્યો છે, સામ, દામ, દંડ, ભેદ, અને હજુ પણ તે જ માર્ગનો ઉપયોગ સંસારમાં થઈ રહ્યો છે. પરંતુ મારું માનવું એવું છે, જ્યારે પ્રેમની કદર અને પ્રેમથી શું થઈ શકે તે માણસો જાણશે, ત્યારે પ્રામાણિકતાથી અમલમાં આવશે, ત્યારે રાજ્ય ચલાવવામાં ઉપર ટાંકેલ સિદ્ધાંત નકામો થશે. ઘણા ખરા મને તર્કવાદી અગર ફિલોસોફીના તડાકા મારનાર કહેશે, પરંતુ પાલનપુરના પ્રજાજનોને મારી છેલ્લી જાહેર ભલામણ છે કે પ્રેમ અને વિશ્વાસ જરાય વધુ કેળવી જુઓ, અને હું ખાતરીથી કહું છું કે તમે કરશો તો આજ સુધી જેવી રીતે તમે સુખી રહ્યા છો તેવી જ રીતે વિશેષ સુખી થશો. જીવનનો એક ઉત્તમ સ્વાદ તમને મળશે. તમારું સાંસારિક જીવન ખૂબ જ આનંદી અને સુખરૂપ નીવડશે, અને દરેક વસ્તુમાં વધુ ને વધુ સુખી થશો. પ્રામાણિકતા અને ગરીબો તરફ દયા, તે જ ગરીબોને કેમ સુખી કરવા અને એક સુખી દુનિયા જોવી, તે તમામ પ્રેમ અને વિશ્વાસમાં મળશે. ખુદા પાક તમારા સર્વનું ભલું કરે, અને દરેક ઝેરી હવાથી તમે બચો એ અને સુખી થાઓ એ જ મારી પ્રાર્થના. આગળ આપણા નવાબ એ શું કહે છે પાલનપુરવાસીઓને જાણીએ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

અગાઉ જ્યારે જ્યારે હું હિન્દની બહાર જતો હતો ત્યારે ત્યારે હું મારા હસ્તકની થાપણની જેમ જ રાજસત્તા મારી પ્રજાને ભળાવીને જતો હતો અને મેં જાહેર સભાઓમાં તે સ્પષ્ટ કહેલ છે. હવે તે થાપણ પાલમપુરના પ્રજાજનોને કાયમી સોંપું છું. તે જિમ્મેદારીઓનો ખૂબ વિચાર કરશો, બધું કરજો, પરંતુ કુસંપને પાલમપુરની ભૂમિમાં આવવા દેશો નહીં. અને તેથી એ વધુ દરેક વસ્તુનો ભોગ આપી ગમે તે દુઃખ ઉઠાવીને પણ કોમી ઝઘડાઓમાં પાલમપુરને પેસવા ન દેતા. કોમી વિખવાદ એ ઝઘડાઓ દેશનું એક દુઃસ્વપ્ન છે જે કદી ટકવાનું નથી. પાડોશીથી પાડોશી કદી જુદો થવાનો જ નથી. માટે જો થોડો સમય શાંત બુદ્ધિથી કામ કરશો તો પાલમપુર બીજાથી વધુ આગળ વધશે. અને એકવાર તમે પણ મગરૂરીથી કહી શકશો

જુઓ, અમે કેવા રહ્યા, અમારી છેલ્લી ભલામણ અને અપીલ છે, અને તે પ્રેમની અપીલ પ્રેમની અદાલતમાં કરું છું, તેને માન્ય રાખશો. ખુદા પાસે મારી આ જ પ્રાર્થના છે કે તે ઘણી પાર પડે. આમીન. ખરેખર નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાન ન્યાય અને કોમી એકતાના દેવતા હતા. આગળ શું થાય છે પાલનપુરમાં જાણીએ નાનકડા વિરામ બાદ.

નવાબ શ્રી તાલિમ અહમદ ખાન. ગૃહસ્થો ઉત્તમ અને મહાન ન્યાય મંદિર ખરેખર તો દરેક મનુષ્યની પાસે ખુદા પાડે આપ્યું જ છે, અને તે દરેકનો આત્મા છે. તે પ્રભુના સાચા ન્યાય મંદિરમાં ફેંસલો અને ઠરાવો. ઈશ્વરી રેડિયો આપણા દરેકને સવાલમાં કહી દે છે, પછી તેને સમજવા, માનવા અથવા ન માનવા, તેવો આધાર આપણી બહારની શક્તિઓ પર રહે છે. ખરી વસ્તુ આત્માથી છુપેલી નથી,

છતાં તે આપણને ન કરીએ તેનું નામ જ સંસાર. અને સંસારની નાની અને મોટી મુશ્કેલીઓ ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. ખુદા પાકે મને અહીં સ્થિતિએ જન્મ આપી મારી સત્તા મારા હાથે ચલાવવા માટે મને નિમિત્ત કર્યો. સત્તા અને અમલ આમ મારી પાસે આવતા હું મનુષ્ય હોઈ સર્વેની બધી બાબતોમાં સંતોષ ક્યાંથી આપી શકું? પરંતુ મને મારી ઈશ્વરી ન્યાય મંદિર એટલે કે મારી આત્મા એમ કહે છે કે મેં 36 વર્ષ રાજ સેવા કરી. તે દરમિયાન મારી સત્તાનો દુરુપયોગ કોઈ જુલમ અથવા કોઈને તકલીફ આપવામાં નથી કરી. સન 1916-17 સ્વતંત્રતાની ચળવળ મજબૂત રીતે શરૂ થઈ ત્યારથી તેઓ સૂર્ય 1947 ઓગસ્ટની 15મી તારીખે ઉદય થયો ત્યાર સુધી હિન્દમાં પોલિટિકલ હિલચાલોએ અનેક રૂપ લીધું અને એવી હિલચાલો વગર દેશ સ્વતંત્ર થઈ શકે તેમ ન હતું. પરંતુ બતાવેલ સમયમાં ઘણા બારીક પ્રસંગો આવ્યા અને છેવટે ફેસલો મારી ઉપર જતો રહ્યો. હવે બીજી વાર આ પરિસ્થિતિમાં હું તમારી સામે ભાષણ કરવા ઊભો નહીં રહું તેવા પ્રસંગો મગરૂરી સાથે હું તમારો આભાર માનું છું કે તમારા ડાપણથી તમોએ મારા ઉપર કોઈ વાર છેવટની મુશ્કેલી આવવા નથી દીધી. અને તમારી સત્તા કે જે હું ભોગવતો હતો તે કોઈપણ પાલનપુરી પ્રજા ઉપર કોઈપણ કારણે વાપરવામાંથી ઈશ્વરે મને બચાવ્યો છે. તમે સૌ માટે સવાલ મૂકું છું, પ્રજામાંથી એક શખ્સને પોલિટિકલ હિલચાલ માટે ઓથોરિટી થોડી વાર માટે પણ બોલાવી બેસાડ્યો ન હોય તેવો દાખલો પાલનપુર સિવાય બીજે ક્યાંય નહીં થયો હોય. તમારી જાણ હોય તો તેની તમો તાજવીજ કર નોંધ લેશો. આ માટેનો જશ હું લેવા નથી માંગતો, તેનો સાચો યશ તમે સૌ છો. કેમ કે હું પોતે એક ગુનેગાર ખુદાનો બંદો છું, કારણ કે દરેક માણસ એક ખતા અને ભૂલનું પૂતળું છે. હું માણસ છું એટલે ખુદાથી કેવી રીતે બચી શકું? તે સ્થિતિમાં હું મારા સર્વે પ્રજાજનો આગળ કોઈ પણ મારી ભૂલ થઈ હોય તે અંગે ક્ષમા માંગુ છું. તમે સૌ મને ક્ષમા કરશો ત્યારે જ પ્રભુ મને ક્ષમા કરશે.

ખુદા પાક પાલનપુર રાજ્યના તમામ વતનીઓને સુખી રાખો, ગરીબોની હાલત સારી કરો, દેશને ચડતી કરો અને હિન્દ યુનિયનની દરેક પણ આપણી બંદગી અર્પણ કરીને પણ સેવા કરીએ તેવી આપણને લાયકાત આપો. વગર તકલીફ કે વિના દુઃખે સ્વતંત્રતા મળતી નથી અને તેથી પણ વધુ દુઃખ અને તકલીફ વેઠ્યા વિના જ તેમજ વધુ ને વધુ ભોગ આપ્યા વિના તે સ્વતંત્રતા ઉજ્જવળ રીતે ટકાવી શકતી નથી. હું તો સ્વતંત્રતાનો સ્વાદ ચાખવાનો છું અને આપણા જાતિકા નાના મોટા સ્વાર્થ ભૂલી જઈ ખરું દેશ અભિમાન પ્રગટ થશે. હજુ બાળકનો જન્મ થયો છે અને તેને મજબૂત બનાવવા માટે દરેકે ફરજો આપણે અદા કરવી પડશે. ફરી એકવાર જે કંઈ મારી ભૂલ તમારી સેવામાં થઈ તે માટે ક્ષમા ચાહું છું. પાક પરવરદિગાર પાલનપુરનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરું છું. એક પાલનપુરી હંમેશા તમારી સાથે, એક પાલનપુરી તરીકે હંમેશા તમારી સાથે છું અને રહીશ. એ હિન્દની સેવા બજાવવામાં ગર્વ લઈશ અને જિંદગીનું સાર્થક માનીશ.

પાલનપુર સ્વતંત્ર તો બની ગયું, પણ ક્યાંક કેટલીક યોજનાઓ અધૂરી રહી ગઈ. શું થયું ચાલો જાણીએ. નાના એવા પાલનપુર રાજ્યના આ નરેશ પાસે યોજનાઓ નાની ન હતી. કાશ્મીર, ભોપાળ, પતિયાણા, જયપુર, જોધપુર, બિકાનેર, અલવર, ભાવનગર, જામનગર, લીમડીના રાજાઓના અંગત સંબંધો અને બહારના સંબંધો તેમણે પાલનપુરના વિકાસમાં વિચારતા કરી મૂકેલા. જયપુરના ચીફ ઇરિગેશન ઓફિસર શ્રી ગિરિરાવ, પંજાબના રિટાયર્ડ ચીફ એન્જિનિયર રામ બહાદુર નાથસિંહ અને ભોપાલના ડેવલપમેન્ટ મિનિસ્ટર શ્રી રોશન અલીના માર્ગદર્શન મેળવ્યા હતા. ત્યારે તેઓ મૈસૂર ચીફ એન્જિનિયર શ્રી રંગૈયા દ્વારા અજાપુર કેનાલ પાસે વિયર બાલારામ લિફ્ટ ઇરિગેશન સ્કીમ અને હાઇડ્રો ઇલેક્ટ્રિક સ્કીમ માટે એમણે ઘણું વિચાર્યું, યોજના બનાવી છે. શ્રી રંગૈયા ઉપરાંત ડાયરેક્ટર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ વી જે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના શ્રી પી કે કેલકર પણ આવીને ખેતી અને વીજળીના બળ તથા ઉદ્યોગના વિકાસ માટે ઉપયોગ કરવાની યોજનાઓ રજૂ કરી હતી. એટલું જ નહીં પણ ઓવરસીંગ ઇકોનોમિક ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા ઓફિસ જે લંડન ખાતે હતી તેના પ્રતિનિધિ શ્રી જે એ થોમ્સન પણ માર્ગદર્શન લેવામાં આવ્યું. મર્યાદિત આવકને લીધે આ ઘણું બધું શક્ય ન બન્યું. કુશળ વહીવટકર્તા અને દરેક ધર્મ પ્રત્યે સમભાવ રાખનાર શ્રી નવાબ તાલે મહમદ ખાનજી પાલનપુર

0: સચ્ચે ના પ્રિય હતા. તારીખ 17 મે 1957 ના રોજ તેમનું નિધન થયું. પાલનપુર ઉપર લોહાણી વંશે ઈસવીસન 1394માં રાજ્ય સ્થાપ્યું. આ વંશના મૂળ રાજકર્તા ખુરમાન હતા. તેમની 15 પેઢીના 19મા રાજકર્તા અને રાજશાહી છેલ્લા નવાબ શ્રીતાલે મોહમ્મદ ખાનજી હતા. 13મા સૈકામાં પ્રહલાદન દેવે વસાવેલું પાલનપુર ત્યાર પછી ગુજરાત સાથે સ્વતંત્ર રાજ્ય અને સમયના પલટતા પ્રવાહમાં જોડાઈ રહ્યું હતું. છેલ્લા રાજવીઓના સમયમાં વહીવટી રીતે પાલનપુર સ્ટેટે પાલનપુર, ડીસા, ધાનેરા, પાંથાવાડા, ગઢ અને વડગામ, મહાલ એમ 6 તાલુકાઓમાં વહેંચાઈ રહ્યું. વિલીનીકરણ પછી પાંથાવાડાએ ધાનેરા અને ગઢને પાલનપુરમાં સમાવતા પાલનપુર, ડીસા, ધાનેરા અને વડગામ એમ 4 તાલુકાઓ વચ્ચે જૂનું પાલનપુર સ્ટેટ રહ્યું. ઈસવીસન 1948માં પાલનપુર રાજ્ય વિલીનીકરણ થતાં પાલનપુર શહેર મુંબઈ રાજ્યના એક જિલ્લા બનાસકાંઠાનું મુખ્ય શહેર બન્યું. નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી શું થયું એમના મૃત્યુ પછી, કેવી રીતે પાલનપુર, આ તાલે મોહમ્મદનું પાલનપુર આજનું આધુનિક પાલનપુરની સફરે આવ્યું જાણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો આરજે પ્રિયંકા સાથે પાલનપુર સ્ટોરીઝમાં ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM.
1: ફૂલ હૈ ગોભી કા સબ્જી મત સમજના, પ્યાર હૈ ભવરે કા હમદર્દી મત સમજના.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ચોમાસામાં ડહોળાયેલા ઝરણાઓ હવે પારદર્શક થઈ ગયા છે. આકાશ ધોવાઈને સ્વચ્છ, રાત્રિઓ અગણિત તારાઓના પ્રકાશપુંજે રમ્ય લાગે છે. અનાજ ઘરે લઈ જતા આદિવાસીઓ રોજ ઉત્સવ હોય તેમ નાચતા ગાતા રહે છે. સૂર્ય પોતાના હુંફાળા તડકાથી વૃક્ષોને વહાલ કરે છે. એવા સમયે હું અને લક્ષ્મણ શર્મા અરણ્યોમાં ભમીએ છીએ.

લક્ષ્મણ શર્મા અલગારી માણસ છે, તેવું તો તેની પ્રથમ મુલાકાતે જ મને લાગેલું. તે આવ્યો ત્યારે પહેલાં તો તેણે પોતાના પાછળ આવતા બે ભીલોને સૂચનાઓ આપવાનું, સામાનને જાળવીને ઉતારવાનું અને મારા ઓટલા પરથી ઘરમાં મુકાવવાનું જ મહત્વનું હતું. એટલે પોતે કોણ છે, હું કોણ છું અને તેના આપવાનું પ્રયોજન શું છે, બધું જ ગૌણ. સામાન વ્યવસ્થિત મુકાઈ ગયું પછી તેણે પાણી માંગ્યું. મેં પાણી ભરેલી બોઘણી અને ત્રણ પ્યાલા તેની સામે ઓટલે મૂક્યા. પાણી પીને સ્વસ્થ થતાં જ તેણે કહ્યું, તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે મધમાખી ઉછેર યોજનાની માહિતી મંગાવેલી ને? હા, મેં તેના સહેજ શ્યામ ચહેરા પર નજર કરતા જવાબ આપ્યો. તેની તેજસ્વી આંખો હસી. ખાદીના પાટલૂન પરથી ધૂળ ખંખેરતા તેણે કહ્યું, બધી જ માહિતી લઈને આવ્યો છું. અને હવે છેક પોતાનું નામ કહ્યું, લક્ષ્મણ શર્મા. પછી તરત કહે, તમને ક્યારે સમય હશે? સમય તો છે જ, મેં કહ્યું, પણ રાત્રે બેસીએ તો ઠીક રહેશે, મારે બીજાઓને પણ બોલાવવાના છે. તો એમ કરીએ, લક્ષ્મણે કહ્યું, કાલે ગામડાઓમાં ફરીએ અને માણસોને બોલાવી લાવીએ. બીજાઓ એટલે મારા મનમાં તો સુપ્રિયા, બીતુબંગા, ઝુરકો કે બાબરીઓ આટલા જ હતા. પણ લક્ષ્મણ જો આ વિસ્તારના આદિવાસીઓને ભેગા કરીને વાત કરવા ઈચ્છતો હોય તો તે વધુ સારું થશે, તે વિચારે હું સહમત થવા બોલ્યો. ભલે, સવારે તમારી સાથે કોઈને મોકલીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લક્ષ્મણ કંઈ બોલ્યો નહીં. તે થોડો ઝંખવાયો હોય તેમ લાગ્યું, પણ તરત ઉત્સાહમાં આવતા તેણે કહ્યું, બધાને બોલાવી શકાય તો મજા પડે તેવું કામ થાય, પણ કંઈ નહીં, બધાનું આજે અનુકૂળ ન પડે તો પછી થશે, આજ આપણે જ વાત કરી લઈએ. કહીને તેને પોતાનો બગલ થેલો ફંફોસતા કહ્યું, જરા નાઈ ધોઈ લો. મેં તેને ઘર આખું બતાવીને કહ્યું, નિરાંતે સ્વસ્થ થાઓ, પછી જમવા માટે રસોડે જવાનું છે. કહીને તેને એકલો મૂકીને હું ઓફિસ તરફ ગયો. જમવાના સમયે હું ઘરે ગયો તો લક્ષ્મણ ત્યાં ન હતો. તેણે તેનો સામાન ખોલીને થોડી ગોઠવણી કરી હતી. ટેબલ ઉપર એક કાગળમાં તેણે સંદેશો મૂક્યો હતો. મેં વાંચ્યું, જમવા જઉં છું. હું રસોડા તરફ ગયો તો લક્ષ્મણ અને સુપ્રિયા પોતાની થાળીઓ લઈને આસન તરફ જતા હતા. મને જોઈને લક્ષ્મણે હસીને માથું હલાવ્યું. મારી થાળીમાં પીરસાવીને હું પણ જઈને તે બંનેની સાથે બેઠો. આખા મધપુડામાં રાણી એક જ હોય. લક્ષ્મણ સુપ્રિયા સાથે વાત તો કરતો હતો તે મેં સાંભળી. હજારોમાંથી એક ઈંડાને ઉછેરીને તેમાંથી રાણી બનવાનું નક્કી પણ સેવક માખીઓ જ કરે. જે ઈંડાના નસીબમાં રાણી બનવાનું લખાયું હોય તેણે રાણીખાણામાં મૂકવામાં આવે. લક્ષ્મણે કહ્યું, મને તેની વાતોમાં રસ પડ્યો. તે વાર્તા કહેતો હોય તેમ વાત કરતો હતો. રાણીવાસમાં મૂકેલા ઈંડાને સેવક માખીઓ સારામાં સારા મધ અને પરાગરજનો ખોરાક આપ્યા જ કરે, એટલે એ ઈંડાના લાર્વામાંથી 16 દિવસે રાણી તૈયાર થાય. કહીને લક્ષ્મણે રોટલો મોંમાં મૂકતા કહ્યું, સેવકો પોતે જ સેવકો જેવો જ ખોરાક પામે. કહીને તે હસ્યો અને ઉમેર્યું, એક જ માતાના હજારો ઈંડામાંથી કેટલાકને માળો બાંધવાનું બનાવવાનું, કેટલાકે માળાનું રક્ષણ માટે સૈનિકો બનાવવાનું અને કેટલાકે નર્સ બનીને નવા લાર્વાને દાણા પાણી આપવાના અને દેખભાળ કરવાની છે ને, અદ્ભુત વાત? લક્ષ્મણે પૂછ્યું. પછી પાણી પીધું. સુપ્રિયા જમતી જમતી શાંતિથી લક્ષ્મણને સાંભળતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હાય નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. લક્ષ્મણે આગળ કહ્યું, અજાયબીઓનો તો પાર નથી મતપુડામાં. અને છેલ્લો કોળિયો લઈ ઊભા થતાં કહે, એક અજાયબી તો એ ઈંડામાંથી સેવક થશે, કડિયો થશે, સૈનિક થશે. તેનો આધાર પેલી નર્સ માખીઓ ઈંડાને કેટલો અને કેવો ખોરાક આપે છે અને ઈંડા કયા માપના ખાનામાં ઉછેરે છે તેના ઉપર રહે છે. અમે વાસણો સાફ કરીને ઘર તરફ ચાલ્યા. ઘરે પહોંચતા જ લક્ષ્મણ કામે વળગ્યું. એક અલગ થેલામાં તેણે કેટલીક વસ્તુઓ ભરીને થેલો ખીલી પર ટાંગ્યો. બધું ગોઠવ્યા પછી તેણે એક સ્લાઇડ પ્રોજેક્ટર કાઢ્યું, એક પડદો કાઢ્યો અને ટેબલ આગા પાછા કરીને પ્રોજેક્ટર ચાલુ કરી જોયું. બેનને બોલાવી લાવું કહીને તે ગયું. સુપ્રિયા અને બીતુબંગા આવ્યા. કેન્દ્રમાં કામ કરતા માણસોનું નાનકડું ટોળું પણ આવીને બેઠું. કમરામાં અંધારું થયું અને સફેદ પડદા પર એક અપ્રતિમ દ્રશ્ય ઝળક્યું. પર્વતની ટોચ પરથી નમીલા પથ્થરની ધાર પર મહાકાય મતપૂડો વાદળની પશ્વાદ ભૂમાં તબકતો હતો. શક્તિશાળી દૂરબીન કેમેરાથી લેવાયેલી આ તસવીરમાં મતપૂડાની ચમક અનોખી લાગતી હતી. તસવીરની નીચે બે લીટીનું લખાણ હતું, અમારી પ્રીતિ છે શ્રમ, વન ફૂલોને રસ વિશે, મનુષ્ય લો પામુ સભર થઈ મીઠા શ્રમની. પ્રકૃતિની લાકડી, ફૂલો અને પરાગરજ જેવી જ સુંદર અને કોમળ મધમાખીના અખંડ પરિશ્રમની ભવ્ય કથા જેવો વાર્તાલાપ અને સ્લાઇડ શો અમે લગભગ એક કલાક સુધી એકાગ્ર થઈને માણતા રહ્યા. સ્લાઇડ શો પૂરો થયો, કમરામાં ફરી ઉજાસ થયો. હાજર રહેલા દરેક જણના ચહેરા પર કંઈક નવું, કંઈક જુદું, જોયા જાણ્યાનો આનંદ દેખાયો. લક્ષ્મણ વ્યવસાયે શિક્ષક ન હતો, પણ આ એકાદ કલાકમાં તેણે જે જ્ઞાન આપ્યું હતું તેનાથી અમારા દરેક સાથી તેણે એક સૂક્ષ્મ સંબંધ સ્થાપી દીધો, જે આપોઆપ અમને શીખવવાની પ્રતિક્રિયા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લક્ષ્મણ, મેં કહ્યું, હું તારી સાથે આવીશ. અને એ બધા વાતો કરતાં વિખરાયા. લક્ષ્મણ નિરાંતે ઊંઘવા માંડ્યો. મેં ટેબલ લેમ્પના અજવાળી ડાયરી લખી. વહેલી સવારે અમે નીકળ્યા ત્યારે સૂર્યોદય થવાની થોડી વાર હતી. ખીણોમાં ઉતરતી કેડી પર ચાલતા લક્ષ્મણને તો જાણે બાળપણ મળી ગયું. તેમ તે વન ફૂલો જોતો, પથ્થરોને ઠેબે ચડાવતો, પક્ષીઓના ટહુકાના જવાબ આપતો, અને આગળ સામાન લઈ જતા ભીલો સાથે તેમની જ ભાષામાં વાતો કરતો, આખે રસ્તે આનંદ કરતો આવ્યો. હું તેના આનંદને નિરખતો ચાલ્યો આવ્યો. અહીં ખીણને તળીએ ઝરણામાં નાહીને લક્ષ્મણ ઘાસમાં લાંબો થઈને સૂતો છે અને આકાશ સામે હાથ લંબાવીને ગીતો ગાય છે. તને બહુ મજા પડતી લાગે છે અહીં, મેં કહ્યું. પણ હવે ઉઠ, ખાવા પીવાનું કંઈક કર. આ ઉઠ્યો, કહેતા તે ઊભો થયો અને સામાન ખોલવા બેઠો. અચાનક મને કહે, એક મજાની વાત કહું? કહેને, મેં જવાબ આપ્યો અને મધમાખીની કોઈ ખાસિયત સાંભળવા તૈયાર થયો. ત્યાં તો લક્ષ્મણે કંઈક જુદું જ કહ્યું. મારી માના દૂરના એક ભાઈ બિકાનેર છાયા જ્યોતિષી છે. તો, મેં પૂછ્યું, હું ચોથા ધોરણ સુધી તેમને ત્યાં રહીને ભણ્યો. એકવાર મારી મા આવેલી, તેણે મામાને કહ્યું કે મારું છાયા કથન જોઈ દે. મામા કહે, પોતાના માણસનું જોઈને તે સાચું ન પડે, પણ મા પરાણે અમને અગાસીમાં લઈ ગઈ. મામાએ મારો પડછાયો માપ્યો, પછી ભૃગુ સંહિતાનો ગ્રંથ કાઢીને મારી મને કહે, ગયા જન્મમાં તારો પુત્ર મોટો વેપારી હતો, તેના વહાણો દરિયે જતા. વાહ, મેં કહ્યું. પછી આ જન્મનું કહેને, મારી માએ કહ્યું. આ જન્મે તો રણ વચ્ચે રહીએ છીએ, હવે આગળ શું થવાનું છે? આગળ શું વાત થાય છે એ આપણે જાણીશું, પણ તમે ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મામા કહે, તું સાંભળ, તે વેપારી હતો અને એક વખત મધનો વેપાર કરવા મધપુડા પડાવ્યા હતા. એ માખીઓના શાપથી આ જન્મે રણમાં જન્મ્યો, કહીને લક્ષ્મણ ખડખડાટ હસ્યો. એટલે તે આ કામ ઉપાડ્યું, મધમાખીની સેવાનું? ખબર નહીં, લક્ષ્મણે ઝાઝમ પાથરતા કહ્યું. તે સમયે મામાએ આ જન્મનું ભવિષ્ય ન કહ્યું તે ન જ કહ્યું, પણ મને મધમાખીનો શાપ યાદ રહી ગયેલો. જ્યાં પણ મધપુડો જોઉં કે ઊભો રહીને જોતો જ રહું, એમાંથી આ રવાડે ચડી ગયો. લક્ષ્મણ, તું ગયા જન્મમાં માને છે? મેં પૂછ્યું. લક્ષ્મણે કંઈક જુદી જ રીતે મારી સામે જોયું, સહેજ મલકાયો અને પૂછ્યું, તમે આ જન્મમાં માનો છો? લક્ષ્મણનો આ પ્રશ્ન અણધાર્યા ઘા જેવો આવ્યો અને મારું હૃદય ખળભળાવતું ગયું. મેં મને જ પૂછી જોયું, હું આ જન્મમાં માનું છું? અચાનક મને કંઈક નવો જ અનુભવ થયો. ઝરણા જાણે થંભી ગયા, હવા જાણે સ્થિર થઈ, પર્ણોનો ફરફરાટ જાણે ખોવાઈ ગયો છે. આ ખીણ નથી, અહીં પર્વતો નથી, આ અરણ્યો નથી, તો આ શું છે? અને તરત જ મનમાં જ બીજો પ્રશ્ન ઉઠી આવ્યો, હું કોણ છું? કદાચ આ પ્રશ્નનો જવાબ શોધવાની વૃત્તિ, આ દેખાય છે તે શું છે, તે સમજવાની વૃત્તિ અને પોતે જન્મ જન્માંતરમાં માયામાં ઈશ્વરમાં પામરમાં અને પરમમાં માને છે કે નહીં, માને છે તો તે સત્ય છે કે નહીં, તે શોધવાની વૃત્તિ જ આ દેશની ભાતીગળ પ્રજામાં સંતાઈને રહેલું પેલું સામ્ય છે. આ માટીમાં જન્મ લેનારના લોહીમાં ધર્મ અને ધર્મથી ઉપરની અવસ્થા વચ્ચેની ભિન્નતાની સાદી સીધી સમજ ઉતારતું તત્વ પણ આ પ્રશ્ન જ છે. કોઈ જન્મમાં કરેલા કર્મોના ઋણ સાથે લઈને જન્મતી જીવતી આ પ્રજા હજારો વર્ષોથી એક ધારી ટકી રહી છે, તેનું રહસ્ય પણ શું આ પ્રશ્નો જ હશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમાંથી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લક્ષ્મણે સાવ સહજ રીતે પૂછેલો પ્રશ્ન મને આટલો સ્પર્શી કેમ ગયો તે હું સમજી ન શક્યો. મેં કંઈ પણ ઉત્તર આપવાનું ટાળ્યું. અહીં મૂકેલો ફોટોગ્રાફ કોઈ અણઘડ હાથોએ લીધો હોય તેવું સ્પષ્ટ દેખાય છે, છતાં તેમાં દેખાતી ગતિ તસવીરને જીવંત બનાવે છે. જમીન પર પડેલો લક્ષ્મણ, લાકડી ઉગામીને ફટકો મારવા તૈયાર થયેલો દિત્યો ભીલ, દિત્યાને કમરેથી પકડવા હાથ લંબાવતો બીતુ અને લક્ષ્મણ પર નમવા જતું તે. તેણે કે લક્ષ્મણને આવું પણ બની શકે તે ખબર ન હોય તે સમજાય તેવું છે, પણ સુપ્રિયાને આવું બનશે તેનો અણસાર ન આવે તેવું કેમ બને? મધ ઉછેરનું કામ આદિવાસી કેન્દ્રમાં શરૂ કરવાનો તેનો આગ્રહ, આદિવાસીઓનો પોતાના ગામમાં જ પોતાના ઘરે મધમાખી પાડવાનું કામ કરે તેવી યોજનામાં તેની અસહમતિ, આ કામ કેન્દ્ર બહાર થાય તો બીતુબંગાના ગામેથી જ શરૂ થાય તેવો તેનો આગ્રહ, બીતુબંગાને પોતાના ગામ જવાની સૂચના અને બીતુની પત્ની જોગાને ખાસ સંદેશો મોકલીને લક્ષ્મણના અને તેના સાથીના ઉતારાની વ્યવસ્થા કરવા કહેવરાવવું, આ બધા પરથી એ વાત જાણી શકાય છે કે સુપ્રિયાને આવું કંઈક બનવાની આશંકા તો હતી જ. ત્રણ એક ગામોમાંથી ગામ દીઠ 4-5 યુવાનોને અમે અમારી સાથે લીધા, સાથે બીતુબંગાને ગામ પહોંચ્યા તો તે બંને હજી પહોંચ્યા જ ન

જોગા ઘરે હતી. ભીલાણાની હે? જોગાએ નવાઈ પામતી હોય તેમ અમને પૂછ્યું, પછી બબડતી હોય તેમ કહે, ની કરને દેવે સદ, અને અમારી આગતા સ્વાગતામાં પડી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જોગાના પ્રશ્નને સમજવાનો પ્રશ્ન મેં કે લક્ષ્મણે કર્યો નહીં. જોગા પણ વધુ કંઈ બોલી નહીં. રાત્રે લક્ષ્મણે અમારી સાથે આવેલા યુવાનોને અને ગામમાંથી આવેલા માણસોને પોતાની સ્લાઇડો બતાવી, પછી મધમાખી પાલનથી થતા લાભો વિશે સમજાવ્યું, મધપૂડા ઉછેરવાની પેટી ખોલીને બતાવી, છેલ્લે યુવાનોને આ કામમાં જોડાવા સમજાવ્યું. મેં પણ આ કામથી થનારા આર્થિક લાભની વાત કરી અને યુવાનોને આ કામમાં જોડાવા નિમંત્રણ આપ્યું. શાળાના આચાર્યને પણ પોતાની રીતે ગામ લોકો સમક્ષ બોલવા ઊભા કર્યા. મને હતું કે મોટાભાગના યુવાનો પોતાનું નામ

રાખવા કહેશે. સોસાયટી રજિસ્ટરી કરાવતી વખતે થયું હતું તેમ આનંદ મંગળ સાથે આ મતકેન્દ્રો શરૂ થઈ શકશે, પણ મારા આશ્ચર્ય વચ્ચે એક પણ જણ ઊભો ન થયો. કેટલાક નેતો અમે નામ લઈને ઊભા કરીને પૂછ્યું તો જવાબ મળે, મુનિ કરાશત પેટી, અને ટોળું વિખરાઈ ગયું. આવું કેમ થયું મને સમજ ન પડી. હું થોડો નિરાશ થયો. શાળાના આચાર્ય વિદાય લેતા કહ્યું, સારું કામ છે, આ લોકો કરશે જ, પણ વાર લાગશે, તમારે ધીરજથી કામ લેવું. બીજા દિવસે અમે આચાર્યને મળવા ગયા. શાળાના કમરામાં બેસીને અમે હવે શું કરવું તેની ચર્ચાએ ચડ્યા. કરવું તો બધાને જ છે, આચાર્યએ કહ્યું, પણ મધ ઉતારવાનું કામ ભીલાણાનું ગણાય, એ લોકો જ આ કામ કરે એવી માન્યતા અહીં પ્રવર્તી છે, એમાં જ આ લોકો આગળ નહીં વધી શકવાના. મેં મારા નિરાશાજન્ય ગુસ્સાને માર્ગ આપ્યો. એ તો શું થાય, સાવ સહજ વાત હોય તેમ આચાર્યએ કહ્યું. એમાં એ મધમાખીને પેટીમાં પૂરવાની એટલે દેવી માતા કોપે એવું બે ત્રણ જણ કહેતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ પાટલી કે તત્વમસી. આ વાતને આપણે નેક્સ્ટ એપિસોડમાં પૂર્ણ કરીશું. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.